સુપ્રભાત શ્રોતા મિત્રો, ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે ગુરુવાર 4 જૂન 2026, વિક્રમ સંવત 2082, જ્યેષ્ઠ વદ 4, સવારના 5:57 અને 40 સેકન્ડ થઈ રહી છે. સભાનો શુભારંભ મંગળ ધ્વનિ સાથે કરીએ.

સોનલ રાવળના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા કૃષ્ણ ભજન. શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સાંભળી રહ્યા છો અર્ચના કાર્યક્રમમાં પ્રાતકાલીન ભક્તિ સંગીત. હવે પછીનું ભજન તુલસીદાસ રચિત આ ભજન છે, દૂધા જસા બારોટના સ્વરમાં.

મીરાબાઈની ભક્તિ રચના આપ સાંભળી રહ્યા હતા ગોવિંદ રાજાના સ્વરમાં. અને શ્રોતા મિત્રો, અર્ચના કાર્યક્રમનું સમાપન કરીશું હરિઓમ ધૂન સાથે, કલાકાર હેમા દેસાઈ અને સાથીઓ.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. ચિંતન શ્રેણી અમૃતધારામાં આજે મન વૈભવ આ વિષય પર આપ સાંભળશો વૈદ્ય વત્સલ વાસાણીનો ચિંતનાત્મક વાર્તાલાપ.
1: બાહ્ય અને આંતરિક એમ વૈભવ બે પ્રકારનો હોય છે. બાહ્ય વૈભવ મોટે ભાગે અહંકારથી પ્રેરિત અને ઉપરછલ્લો હોય છે, જ્યારે આંતરિક વૈભવ સમજ અને વિવેકમાંથી જન્મેલો ઊંડો અને ચિરસ્થાયી હોય છે. મનની ધરતી પર મૈત્રીના ફૂલ ખીલે, લાગણીના ઝરણા વહે, સ્નેહ અને સૌજન્યના પક્ષી કલરવ કરવા લાગે તો સૂકી ભઠ્ઠ લાગતી કોરી ધરતી પર પણ વૈભવના પગરણ થવા લાગે છે. મનના વૈભવ માટે મોટું મકાન, મોટરગાડી, બેંક બેલેન્સ કે ઊંચી ખુરશીની જરૂર નથી. સુખ દુઃખમાં સહયોગી થતો, સદભાવથી ભરેલો માનવી મનથી સમૃદ્ધ અને આંતરિક વૈભવની આભાથી મંડિત હોઈ શકે છે. મન કાયમથી એક ભિખારીની જેમ જીવવા ટેવાયેલું છે. એ સતત માગતું રહે છે. આપવાનો અનુભવ એને ભાગ્યે જ થાય છે. બીજા કોઈ એને પ્રેમ આપે, સુખ પણ બીજા આપે, આમ બીજાની સામે હાથ લંબાવીને જ સતત એ ઊભું હોય છે. આવી સ્થિતિમાંથી બહાર લાવવા માટે એને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવું જરૂરી છે. પૈસા હોય તો પણ મન ભિખારી હોઈ શકે છે. મોટું પદ હોય તો પણ મનનો ખાલીપો જતો નથી, તો મનને ભરવું છે નથી. સંગીત, સાહિત્ય, કલા અને નૈસર્ગિક સૌંદર્ય મનને વૈભવશાળી બનાવે છે. પ્રેમ અને સૌજન્ય મનને શણગારે છે. માણસ જ્યારે અહમશૂન્ય બને છે ત્યારે મન પગમાં ઘૂંઘરું બાંધીને નાચે છે. વૈભવની સાથે ઉત્સવ ભળે ત્યારે નાચ પેદા થાય છે. બાહ્ય સમૃદ્ધિ ગમે તેટલી હોય તો પણ મન અશાંત રહે છે. માણસ જ્યારે અંદરથી સમૃદ્ધ, શાંત અને વૈભવશાળી બને ત્યારે જ એક પ્રકારની તૃપ્તિ અને સાર્થકતાનો અનુભવ થાય છે. કવિતા એ મનનો વૈભવ છે. મન જો શાંત થાય, પ્રવાહી બને, તો એમાંથી કવિતા પ્રગટી શકે છે. અને જો સખત થાય તો એ અવરોધનું કામ કરે છે. હૃદયમાં ભરેલા પ્રેમને એ બહાર આવવા દેતું નથી. ધન પર એ ફેણ મારીને બેસી જાય છે. મનની પ્રવાહી સ્થિતિમાં ધન દાન બની શકે છે. મન જેમ જેમ ઘસાતું જાય તેમ તેમ ઉત્તમ સાહિત્ય, ઉત્તમ સંગીત, ઉત્તમ નૃત્ય, ઉત્તમ કવિતા અને ઉત્તમોત્તમ કલાનો જન્મ થાય છે. મનની પ્રવાહી સ્થિતિ હોય તો વ્યક્તિને પ્રેમ કરવાનું, કોઈના માટે કશુંક કરી છૂટવાનું, જે કંઈ પોતાની પાસે છે તેને લૂંટાવવાનું મન થાય છે. આપણી અંદર નકારાત્મક વિચારો ચાલતા હોય ત્યારે ચારે બાજુ આપણને દુઃખ દેખાય છે. મન દિનહીન અને ઉદાસ બની જાય છે. જીવનમાંથી રસ અને ઉત્સવ સુકાવા લાગે છે. પાનખરમાં વૃક્ષો જેમ નિષ્પર્ણ, લુખા સૂકા અને બેરોનક બની જાય છે, તેમ નેગેટિવ થિંકિંગ ધરાવતી વ્યક્તિનું મન કુંઠા ઠૂંઠા જેવું લુખું સુખું અને કંગાલ બની જાય છે. જગત એનું એ જ હોય છે. સમય પણ એનો એ જ હોય છે. છતાં હકારાત્મક વિચાર ધરાવતી વ્યક્તિનું મન હરુભર્યું અને વૈભવશાળી હોય છે. એને સર્વત્ર સુખ અને ઉત્સવ દેખાય છે. પોઝિટિવ થિંકિંગવાળી વ્યક્તિના જીવનમાં સતત વસંતોત્સવ ચાલે છે. એની આસપાસનું વાતાવરણ પણ નૃત્ય, ગીત અને ઉલ્લાસથી ભરેલું અને જીવંત હોય છે. ઘણીવાર ધનવાન માણસો કૃપણ હોય છે અને અકિંચન લોકોનો આંતરિક વૈભવ અપાર હોય છે. સમૃદ્ધિનો સંબંધ બહારના જગત સાથે છે, જ્યારે વૈભવનો સંબંધ વ્યક્તિના આંતરિક જીવન સાથે છે. મન જેમ જેમ વધે, સખત બને, તેમ તેમ એનો વૈભવ ઘટે છે. અને જેમ જેમ એ તરલ બને, ઘસાય, ચંદનની જેમ પોતાની જાતને ઘસી નાખે, એમ એમ એનો વૈભવ પ્રગટ થાય છે. મનનું ઠોસ સ્વરૂપ અકિંચન જેવું છે. એને જો સમૃદ્ધ અને વૈભવશાળી જોવું હોય તો સુખરની જેમ એને ઘસવું પડે. ચંદન જેમ જેમ ઘસાય તેમ તેમ સુગંધ પ્રગટ થાય છે. એ રીતે મન જેમ જેમ પ્રવાહી અને નિશેષ બને તેમ તેમ એમાંથી સુગંધ ઉઠવા લાગે છે. ચંદનનું લાકડું પડ્યું પડ્યું સુગંધ નથી આપતું. એને ઘસવું પડે, એની કઠોરતાને પ્રવાહી રૂપ આપવું પડે. એમ મનને જેમ જેમ મૃદુ અને મુલાયમ બનાવીએ તેમ તેમ એમાંથી વૈભવ પ્રગટ થવા લાગે છે. મન ગમે તેટલું વૈભવશાળી હોય તો પણ એની એક મર્યાદા છે. અને આથી અધ્યાત્મના જગતમાં એક અમની દશા કે ઉન્મની સ્થિતિનું વર્ણન છે. મન જ્યારે નથી હોતું ત્યારે જે વૈભવ પ્રગટ થાય છે તે અનન્ય અને અપરિસીમ છે.
0: મન વૈભવ આ વિષય પર વૈદ્ય વત્સલ વાસાણીનો ચિંતનાત્મક વાર્તાલાપ આપે સાંભળ્યો. અમૃતધારા કાર્યક્રમનું પ્રસારણ

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું.
1: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. સવારના 6:35 થઈ છે. સુપ્રભાત મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સાંભળીએ ઉલઝન ફિલ્મમાં કલાકાર કિશોર કુમારને

0: 4454 से प्राप्त की जा सकती है।
1: કાર્યક્રમનું આ ગીત સાંભળીએ કલાકાર કિશોર કુમારના સ્વરમાં, ફિલ્મ છે ફંટુશ, સંગીત SD બર્મનનું, રચના સાહિર લુધિયાનવીની।

0: અને હવે સાંભળીએ કલાકાર મોહમ્મદ રફી અને આશરફ ભોંસલેના સ્વરમાં ઘરાના ફિલ્મનું ગીત.
1: શ્રી રામચંદ્ર આશ્રિત પારિજાત સમસ્ત કલ્યાણ ગુણા વિરામ સીતા મુખાંબરો ચંચરી કહ

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમમાં હવે સાંભળીએ કાલા પથ્થર ફિલ્મમાં લતા મંગેશકર અને મોહમ્મદ રફીને

0: ગાયક કલાકાર હતા ભૂપિન્દર સિંઘ. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: બાંગ્લાદેશે ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમને નોકરી રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તેઓ આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકત્ર કર્યા છે. તેમણે તેને વૈશ્વિક રમત તરીકે યોગ આસનના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું અને આયોજકો અને સહભાગીઓને અભિનંદન આપ્યા. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી 7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 અને 7નું લોકાર્પણ કરશે, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56ના અપગ્રેડેશન હેઠળ દમાસિયા બિટાડા અને નસારપુર મલોથા સેક્શનને 4 લેન બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. આ અપગ્રેડેશનથી આદિજાતિ જિલ્લાઓની કનેક્ટિવિટી મજબૂત બનશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી હજીરામાં 149 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 6 લેન અંડરપાસ અને ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરશે, જેથી ભારે વાહનોની અવરજવર સુગમ બનશે. આ વિકાસ કાર્યોને કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ આર્થિક વિકાસને ગતિ મળશે. કાયદાનો ભંગ કરી રાજ્યમાં આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા તત્વોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના કોઈપણ ખૂણે રહેલા ઘૂસણખોરોને ઝડપી લેવાશે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત 662 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ તથા 782થી વધુ શંકાસ્પદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું.
2: અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે.
1: ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સે આ વ્યક્તિઓની સાથે ખોટા દસ્તાવેજો પૂરો પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સ અંગે પણ તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6,200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. અરવલ્લી જિલ્લામાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી અને એલસીબીની અલગ અલગ ટીમોએ જિલ્લામાં હાથ ધરેલ તપાસ અભિયાન દ્વારા પોલીસને મળેલા ઇનપુટના આધારે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કુલ 13 વ્યક્તિઓની અટકાયત થઈ છે. હાલ તેમના દસ્તાવેજો અને ઓળખ સંબંધિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ડીવાયએસપી જેડી વાઘેલાએ આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.
3: અરવલ્લી જિલ્લાના 13 જેટલા ઇસમો જે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા એમને શોધી કાઢવામાં આવેલા છે. એ તમામ નાગરિકોને પૂછપરછની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તેઓ પાસેથી જે આધાર પુરાવાઓ છે એની ચકાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
1: બેબીસિયા વાયરસના કારણે સિંહોના જીવન સામે ખતરો ઉભો થવાની શક્યતાઓ વચ્ચે પોરબંદર જિલ્લાના બરડા જંગલ વિસ્તારને લઈને પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. સિંહોના બીજા મહત્વપૂર્ણ નિવાસસ્થાન ગણાતા પોરબંદરના બરડા જંગલમાં 17 જેટલા સિંહો મુક્તપણે વિહાર કરી રહ્યા છે. ગીરમાં સર્જાયેલી પરિસ્થિતિના પગલે બરડા વિસ્તારમાં પણ વન વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. બરડા જંગલમાં વસવાટ કરતા તમામ સિંહોના હેલ્થ ચેકઅપ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હાલ કોઈપણ સિંહમાં બેબીસિયા વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી. બેબીસિયા વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર વન વિભાગ દ્વારા સ્ટાફ ટ્રેકરની ટીમ, વેટરનરી ડોક્ટરો તથા અન્ય કર્મચારીઓ સતત વનમાં રહી સિંહોની હિલચાલ અને આરોગ્ય પર નજર રાખી રહ્યા હોવાનું રાઉન્ડ ફોરેસ્ટ આરબી કારેણાએ જણાવ્યું હતું.
4: અમારા બરડાની અંદર છત્રક સિંહ આવેલા છે. આ વાયરસને હિસાબે અમારી સતત પેટ્રોલિંગ સિંહને અલગ અલગ આરએફઓ સાહેબે, એસીએફ સાહેબ, ડીસીએફ સાહેબે અલગ અલગ ટીમો પાડેલી છે. સતત પેટ્રોલિંગ અમે સિંહો માથે કરી રહ્યા છીએ. અમને કઈ તાત્કાલિક એવું કઈ જણાય તો અમે તાત્કાલિક વાયરલેસ થી અથવા ફોન થી ઉપલી કક્ષાએ અમારા અધિકારીને જાણ કરી અને કાયદેસરનું મોનિટરિંગ કરીએ છીએ. હાલની તકે સતત સિંહ આવેલા છે નાના મોટા.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અલાયદા સર્વિસ કમિશન રેટની સ્થાપના કરવાનો અને સર્વિસ કમિશનરની સત્તાવાર જગ્યા ઉભી કરવાનો નિર્ણય થયો છે. દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે. આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશન રેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે.
5: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્ર બિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
1: આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સુનિશ્ચિત કરવાનો આજે અંતિમ દિવસ છે, જ્યારે રાજ્યની શાળાઓમાં બંને રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં 84,000 બેઠક સામે 77,925 વિદ્યાર્થીને એલોટમેન્ટની જાહેરાત કરાઈ હતી. ગઈકાલ સાંજ સુધીમાં કુલ 73,193 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. બીજા રાઉન્ડની પ્રક્રિયામાં 11,155 જગ્યામાંથી 5,814 સીટ એલોટ કરાઈ છે. રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ અંદાજે 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
6: वर्षा का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है. इसमें जो 4 से लेकर 9 जून तक का दुख का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का दुख का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और अगले 3 दिन थंडरस्टॉर्म मेघ गर्जना उसके साथ लाइटनिंग का संभावना रहेगा. जो पवन का स्पीड रहेगा 40-50 किलोमीटर प्रति घंटा.
1: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદમાં સન્માન સમારોહમાં વાર્ષિક પુરસ્કારો અને એવોર્ડ એનાયત કરાયા હતા. વિવિધ કેટેગરીમાં સિનિયર મેન્સમાં સીવીએમ એફસી ચેમ્પિયન, સિનિયર વિમેન્સમાં એસએજી એફએ ચેમ્પિયન, અંડર 17માં એસજીવીપી એફસી ચેમ્પિયન, અંડર 15માં એસએજી એફએ ચેમ્પિયન, અંડર 13માં બરોડા એફએ ચેમ્પિયનને એવોર્ડ એનાયત કરાયા હતા. જ્યારે સારું પ્રદર્શન કરનારા અમદાવાદને ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનનો એવોર્ડ એનાયત કરાયો હતો, જ્યારે ક્લબ કેટેગરીમાં એઆરએ એફસીને સૌથી વધારે ટુર્નામેન્ટ જીતવા બદલ સન્માનિત કરાઈ હતી. આ ઉપરાંત અન્ય કેટેગરી માં પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમને નોકરીએ રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરી એવોર્ડ એનાયત કરાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંભળીએ સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાયને ઇરશાદ આલ્બમ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કૂપર

0: સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીયાનગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21નું મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. એક અહેવાલ સાંભળીએ.
1: सुश्री डेल्सी रोड्रिगीज प्रधानमंत्री नरेंद्र मोदी के साथ द्विपक्षीय वार्ता करेंगी. इनमें ऊर्जा सुरक्षा, व्यापार और निवेश, दवाइयां, स्वास्थ्य सेवा, परिवहन और नवीकरणीय ऊर्जा जैसे क्षेत्रों में सहयोग बढ़ाने पर विशेष ध्यान केंद्रित किया जाएगा. वेनेजुएला का प्रतिनिधिमंडल भारत के ऊर्जा, फार्मास्यूटिकल्स और ऑटो सेक्टर से जुड़े विभिन्न स्थलों का भी दौरा करेगा. इसका उद्देश्य भारत की तकनीकी और औद्योगिक क्षमताओं को समझना और सहयोग के नए अवसर तलाशना है. विदेश मंत्रालय ने कहा है कि भारत और वेनेजुएला के बीच मैत्रीपूर्ण संबंध है. इसका आधार ऊर्जा क्षेत्र में सहयोग, व्यापार और विकासशील देशों के प्रति साझा प्रतिबद्धता है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से अजीत वर्मा.
0: ઉલ્લેખનીય છે કે સુશ્રી રોડ્રિગ્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. અગાઉ તેમણે 2015માં વિદેશમંત્રી તરીકે અને 2019, 2023, 2024 અને 2025માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાત લીધી હતી. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર ગઈકાલે રાત્રે 2 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રીમતી કુપર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આજે સાંજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની મુલાકાત ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોક સાવન ફોમ વિહાનને નવી દિલ્હીમાં યોજાયેલી ભારત લાઓસ સંયુક્ત આયોગની 10મી બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ, આરોગ્ય, ઉર્જા, ડિજિટલ કનેક્ટિવિટી, વિકાસ ભાગીદારી અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને લાઓસ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસાના આધારે ઊંડા સભ્યતા સંબંધો ધરાવે છે. લાઓસના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠક દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરવા અને બંને દેશો વચ્ચેના 7 દાયકા જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ તક છે. ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રિપુરાની 2 દિવસની મુલાકાતે અગરતલા પહોંચશે. મુલાકાત દરમિયાન તેઓ પુષ્પવંત પેલેસ હોટલનો શિલાન્યાસ કરશે અને લંકામુરામાં સરહદ સુરક્ષા દળ આઉટપોસ્ટની મુલાકાત લેશે. શ્રી શાહ રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વહીવટી અને સુરક્ષા બાબતો પર ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મેઘાલયના શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ અને પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પ્રવાસન, કૃષિ અને બાગાયત, રોકાણ, રમતગમત, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને હસ્તકલા જેવા ક્ષેત્રોની ચર્ચા પણ કરવામાં આવશે. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા ઉત્તર પૂર્વીય વિઝન પ્લાન 2047 પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યમંત્રી સુકાંત મજમુદાર, 8 પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, ઉત્તર પૂર્વીય પરિષદના સભ્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં શરૂ થશે. બે દિવસીય બેઠકમાં ચીન, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયા સહિત 11 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. એક અહેવાલ સાંભળીએ.
2: इस सम्मेलन के दौरान काशी के विश्व प्रसिद्ध जीआई टैग प्राप्त और ओडीओपी यानी एक जिला एक उत्पाद की एक विशेष प्रदर्शनी का भी आयोजन किया जाएगा. प्रदर्शनी में 6 कारीगर, वाराणसी की समृद्ध शिल्प परंपराओं का प्रतिनिधित्व करने वाले 6 अनूठे उत्पादों का प्रदर्शन करेंगे. ये उत्पाद काशी की सदियों पुरानी कला, शिल्प कौशल और सांस्कृतिक विरासत के जीवंत प्रतीक हैं. प्रदर्शनी के माध्यम से विदेशी प्रतिनिधियों को न केवल इन उत्पादों की विशिष्टता से परिचित कराया जाएगा बल्कि स्थानीय कलाकारों और कारीगरों को भी वैश्विक बाजार में अपने उत्पादों को प्रदर्शित करने का अवसर मिलेगा. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: नवी दिल्ली ना मालविया नगर में एक होटल में लागेली आग में 21 लोगों की मौत थया. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. પોલીસે કેસ નોંધી બિલ્ડિંગના માલિક લેવિકેશ બજાજની અટકાયત કરી છે. દરમિયાન દિલ્હી સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
3: દિલ્હી પોલીસને દક્ષિણ દિલ્હી કે માલવીય નગરમાં હોટલમાં આગ લગને કી ઘટનામાં ગેર ઇરાદતન હત્યા કે આરોપમાં FIR દર્જ કિયા હૈ. ઇસ હાદસેમાં કમસે કમ 21 લોગોં કી મોત હો ગઈ. 26 લોગોં કા અભી ઇલાજ ચલ રહા હૈ. દિલ્હી નગર નિગમને ભી ઘટના કી જાંચ કે આદેશ દિયે હૈ. દિલ્હી કે ઉપરાજ્યપાલ તરણજીત સંધુ ને કહા હૈ કી કલ સે જિલ્લા મેજિસ્ટ્રેટો, પોલીસ ઉપાયુક્તો ઓર નગર નિગમ કે ઉપાયુક્તો કી સંયુક્ત નેતૃત્વ મેં 1 મહિને તક ચલને વાલા પ્રવર્તન ઓર રોકથામ અભિયાન શરૂ કિયા જાય. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: હવામાન વિભાગે આજે કેરળ અને માહીમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અંડમાન અને નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તરાખંડમાં પણ દિવસભર વરસાદની આગાહી છે. પૂર્વી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તરાખંડમાં આજે વાવાઝોડા અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં અમેરિકા, જાપાન, નેધરલેન્ડ, ઓમાન, મોરિશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત 70થી વધુ દેશોના 500થી વધુ રમતવીરો ભાગ લેશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
4: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. इस चैंपियनशिप के दौरान खिलाड़ी कला त्मक और लयबद्ध योग डिवीजनों के साथ साथ 7 आधिकारिक योग श्रेणियों में हिस्सा लेंगे, जहां वैश्विक निर्णायक मानदंडों के तहत उनके बल, लचीलेपन, संतुलन, सहन शक्ति और सटीकता का मूल्यांकन किया जाएगा. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ 6:40 વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સ્પર્ધા એ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યા છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હેમાંગીની સોનારા.
5: સંદેશ પ્રથમ પાને લખે છે, ટ્રમ્પને ભારત સહિત 60 દેશ ઉપર નવા ટેરિફની તૈયારી. દિલ્હીની હોટલમાં ભીષણ આગ, 21 લોકોના મોત. દિવ્ય ભાસ્કરની હેડલાઇનમાં દિલ્હી આગની ઘટના છે. ગુજરાત સમાચાર લખે છે, ટ્રમ્પને શુરાતન ચડ્યું, ભારત પર 12.5% ટેરિફની તલવાર.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીયા નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21ના મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
6: શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: આકાશવાણી ગાયકવૃંદના સમૂહસ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દેશભક્તિ ગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું. થોડી જ વારમાં બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત આપ સાંભળશો હિન્દી તેમજ અંગ્રેજી સમાચાર.
1: घर खर्च के पैसे दो हस्बैंड जी,
2: ये राशन के 15,000, सब्जियों के 2,000
1: और लाइट बिल के
2: अब 0 रुपए कैसे दूं?
1: ओहो भूल ही गई थी, अब तो सोलर पैनल लग गए हैं ना, तो जो 4,000 बचे हैं उससे शॉपिंग हो जाए.

કલાકાર કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા હમ કિસી સે કમ નહીં ફિલ્મનું ગીત. સંગીત હતું આર ડી બર્મનનું અને રચના હતી મજરૂહ સુલતાનપુરીની.

કાર્યક્રમમાં હમણાં સાંભળી રહ્યા હતા કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમારને. ફિલ્મ હતી કર્જ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.

0: હમણાં આપણે સાંભળી રહ્યા હતા લૈલા મજનુ ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં.
1: વહુ
2: જી મમ્મી જી,
1: આ ઘરના થોડા નિયમો છે.
2: જેમ કે
1: અહીંયા કેશ ની પરંપરા નથી,
2: તો લેવડ દેવડ
1: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
2: ઓ જેમ

0: કે યુપીઆઈ થી.
1: અચ્છા,
0: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
1: કયો નિયમ મમ્મીજી?
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
1: તમે પણ ને મમ્મીજી.
2: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સહેલી.

0: કલાકાર આશા ભોંસલેને હમણાં પે સાંભળ્યા ફિલ્મ હતી પ્રિયતમા, સંગીત રાજેશ રોશનનું, રચના અંજાનની.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે.
2: એ જ લોનમાંથી?
1: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
1: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

કુરબાની ફિલ્મનું આ ગીત હમણાં આપણે સાંભળ્યું અમિત કુમાર કંચન અને સાથીઓના સ્વરમાં. સંગીત હતું કલ્યાણજી આનંદજીનું અને રચના હતી ઇન્દિવરની.

0: कलाकार हता નીતિન મુકેશ અને સાધના સરગમ.
1: ઇતિહાસ કા સ્વર્ણિમ ક્ષણ, વિકાસ કા ભવ્ય ઉત્સવ.
2: 5 જૂન 2026 સંઘ પ્રદેશ દાદરા એવમ નગર હવેલી તથા દમન એવમ દીવ કરને જા રહા હૈ એક નય યુગ કા સ્વાગત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કા હાર્દિક અભિનંદન, હાર્દિક સ્વાગત, સ્વાગત, સ્વાગત.
1: ગૌરવ કા વિષય, પિછલે એક દશક મેં સંઘ પ્રદેશ કી યે હોગી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કી 8વી ઐતિહાસિક યાત્રા.
2: જન જન કે વિશ્વાસ કા પ્રતીક, વિકાસ કે સંકલ્પ કા નયા અધ્યાય.
1: માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ જી કી ગરિમામયી ઉપસ્થિતિ મેં
2: લગભગ 3000 કરોડ રૂપે કી વિકાસ પરિયોજનાઓ કા લોકાર્પણ એવમ શિલાન્યાસ.
1: નમો હોસ્પિટલ, નમો એરપોર્ટ, આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર ઓર અનેક જન કલ્યાણકારી પરિયોજનાએ.
2: વિકસિત ભારત કી ઓર તેઝી સે બઢતા હમારા સંઘ પ્રદેશ.
1: આઈએ ઇસ ઐતિહાસિક અવસર કે સાક્ષી બને.
2: દિનાંક 5 જૂન 2026, સમય શામ 5 બજે સે, સ્થાન સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ, નાની દમન. આપ સભી નાગરિકો સે અનુરોધ હૈ કી અધિક સે અધિક સંખ્યા મેં ઉપસ્થિત હોકર ઇસ ગૌરવપૂર્ણ કાર્યક્રમ કો સફલ બનાએ.
1: 5 જૂન 2026, વિકાસ કા મહાપર્વ, જન જન કા ઉત્સવ, સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ, નાની દમણ, શામ 5 બજે સે.
2: નયા ભારત, વિકસિત ભારત.
3: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત.
4: પહેલા બુટ્ટી
3: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
4: પણ બુટ્ટીનું શું?
3: જાય છે કે મારું ઇન્જેક્શન?
5: આરબીઆઈ કહે છે,
6: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
7: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ કે વિદ્યાર્થીઓ કે લિયે સુનહેરા અવસર.
8: દમણ સ્થિત સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મેં વર્ષ 2026-27 કે લિયે ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં પ્રવેશ શુરૂ.
7: ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં બીઈ, બીટેક, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ મેં પ્રવેશ લે સકતે હૈ.
8: પ્રવેશ કી અંતિમ દિનાંક 13 જૂન 2026. ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
7: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ દાનહ ઓર દમણ દીવ દ્વારા જારી.
1: इतिहास का स्वर्णिम क्षण, विकास का भव्य उत्सव.
2: 5 जून 2026 संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमन एवं दीव करने जा रहा है एक नए युग का स्वागत. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हार्दिक अभिनंदन, हार्दिक स्वागत, स्वागत, स्वागत.
1: गौरव का विषय, पिछले एक दशक में संघ प्रदेश की ये होगी माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की 8वीं ऐतिहासिक यात्रा.
2: जन जन के विश्वास का प्रतीक, विकास के संकल्प का नया अध्याय.
1: माननीय

કલાકાર પંકજ ઉધાસને હમણાં સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે બરાબર 11 વાગ્યાથી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણો.

0: दिन दिन दिन गुरु ज्ञान दाता गुरु मोक्ष दाता कत्त धकट कता गति गन गति गन धा गति गन धा गति गन गुरुदेव प्रणाम धा आरचना से धा दिन दिन धा।
1: इतिहास का स्वर्णिम क्षण, विकास का भव्य उत्सव
2: 5 जून 2026 संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमन एवं दीव करने जा रहा है एक नए युग का स्वागत। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हार्दिक अभिनंदन, हार्दिक स्वागत स्वागत स्वागत।
1: गौरव का विषय, पिछले एक दशक में संघ प्रदेश की ये होगी माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की 8वीं ऐतिहासिक यात्रा।
2: जन जन के विश्वास का प्रतीक, विकास के संकल्प का नया अध्याय।
1: माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी की गरिमामयी उपस्थिति में
2: लगभग 3,000 करोड़ रुपए की विकास परियोजनाओं का लोकार्पण एवं शिलान्यास।
1: नमो हॉस्पिटल, नमो एयरपोर्ट, आइकॉनिक ब्रिज, कन्वेंशन सेंटर और अनेक जन कल्याणकारी परियोजनाएं।
2: विकसित भारत की ओर तेजी से बढ़ता हमारा संघ प्रदेश,
1: आइए इस ऐतिहासिक अवसर के साक्षी बने।
2: दिनांक 5 जून 2026, समय शाम 5 बजे से, स्थान स्वामी विवेकानंद ग्राउंड नानी दमन। आप सभी नागरिकों से अनुरोध है कि अधिक से अधिक संख्या में उपस्थित होकर इस गौरवपूर्ण कार्यक्रम को सफल बनाएं।
1: 5 जून 2026 विकास का महापर्व, जन जन का उत्सव, स्वामी विवेकानंद ग्राउंड नानी दमन शाम 5 बजे से।
2: नया भारत, विकसित भारत।
3: સ્વાગત છે, હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
4: અને હું છું અટલ શર્મા.
3: કેમ છો અટલબેન? મજામાં.
4: બસ મજા. શું કઈક આમ વિચારોમાં ખોવાયેલા છો?
3: હા અટલબેન, મને એવો વિચાર આવે કે ઘણા લોકો આપણને એવા મળતા હોય છે કે જે બોલે કઈ અને કરે કઈ. આપણને એના વર્તન પરથી લાગે કે એ આવું કઈક કરશે.
4: અને એના માટે છે ને એક કહેવત છે કે હાથીના દાંત દેખાડવાના બીજા ને ખાવાના બીજા.
3: હા, ચાવવાના જુદા ને દેખાડવાના જુદા. એટલે આવા લોકો તો આપણને મળતા જ હોય છે.
4: અને આ દાંતની જ વાત થઈ છે ને, તો દાંત એમ જોવામાં નાના લાગે પણ કેટલી બધી કહાવતો અને કેટલું બધું મહત્વ આપણા જીવનમાં છે.
3: અને અટલબેન, જયારે આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ ને ત્યારે વાતચીત કરતા સૌથી પહેલી નજર આપણી દાંત ઉપર છે,
4: કારણ કે એની સ્માઇલ કેવી છે. અને સ્માઇલ, તમારા દાંત સારા છે તો મનમોહક લાગશે.
3: અને કવિએ તો છે ને દાડમની કડી જેવા દાંત એવી પણ ઉપમા આપી છે.
4: એવું પણ આપણા સમાજમાં મનાતું હોય છે કે ભાઈ 32 દાંત હોય તો બહુ, તો એ લકી કહેવાય. પછી વાંકા ચૂકા દાંત હોય તો લકી કહેવાય. એવું દાંત સાથે તો ઘણી બધી વાતો જોડાયેલી.
3: હા, અને અટલબેન આ દાંતની જે આપણે વાત કરીએ છીએ ને, તો દાંતની કાળજી પણ એટલી જ જરૂરી છે.
4: તો બહેનો ને મિત્રો સમજી જ ગયા હશે કે આજે આપણે આવી જ કંઈક વાત સહિયરમાં કરવાની છે.
3: અને દાંતની કાળજી કેવી રીતે લેવી, શું શું ધ્યાન રાખવું, આ બધી જ માહિતી આપવા માટે આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર સ્નેહબેન માટલિયા. આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
5: થેન્ક યુ સો મચ.
4: આજે સ્નેહબેન વાત કરવાના છે સ્વસ્થ દાંત સ્વસ્થ આપણે એ વિષય ઉપર.
3: તો આપણે વાતચીતની શરૂઆત કરીએ તો સૌથી પહેલા એ વાત કરો કે આપણા દાંત સ્વસ્થ છે એ આપણને કેવી રીતે ખબર પડે?
5: આપણા દાંત સ્વસ્થ છે એ કેવી રીતે ખબર પડે? એ એક, તમે કાળજી કઈ રીતે ઘરે રાખો છો, તમે પ્રોપરલી બ્રશિંગ કરો છો, તમે ટાઈમ ટુ ટાઈમ તમારા ડેન્ટિસ્ટની વિઝિટ કરો છો. એવું જરૂરી નથી કે તમને કાંઈ તકલીફ થાય કે દુખાવો થાય તો જ તમે તમારા ડેન્ટિસ્ટ પાસે જઈ શકો, પણ તમારા દાંતની કાળજી રાખવા માટે દર 6 મહિને કદાચ તમે તમારા ડેન્ટિસ્ટની એકવાર વિઝિટ કરો તો એ તમને એક સર્ટિફિકેટ આપી શકે કે હા, તમારા દાંત સરસ છે, સારા છે, અને આ જ રીતે તમે કાળજી મેન્ટેન કરશો તો તમે કોઈ ઇશ્યુ ભવિષ્યમાં અત્યારે દેખાતો નથી. પાછા 6 મહિને પાછા તમે એમને મળી શકો. અને ઘરે તમે 2 વખત બ્રશિંગ કરો છો, પ્રોપર ફૂડ લીધા પછી ગાર્ગલ કરી લ્યો છો, એની ચોકસાઈ મેન્ટેન કરો છો, તો આ રીતે તમને ખ્યાલ આવે કે તમારા દાંત ચોખ્ખા છે.
4: ડોક્ટર્સને મને પૂછવાનું એ મન થાય કે ભાઈ દાંત સ્વસ્થ હોય તો આપણા ઓવરઓલ સ્વાસ્થ્ય ઉપર એની શું અસર પડે છે? એટલે કે દાંતના સ્વાસ્થ્ય અને આપણા સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ છે?
5: યસ, આ બહુ જ સારો ક્વેશ્ચન છે અને આ બહુ મહત્વનો ક્વેશ્ચન પણ છે, કેમ કે ઘણા બધા લોકોને કદાચ એ આઈડિયા નથી હોતો કે દાંતને ઘણીવાર છે ને શરીરનો ભાગ ગણવામાં નથી આવતો.
3: બરાબર.
5: કેમ કે આપણી પાસે 32 દાંત છે એટલે કદાચ હું એક સાઈડથી નથી જમી શકતી તો હું બીજી સાઈડથી જમી લઈશ. એ બહુ રેગ્યુલર અમે જોતા હોઈએ છીએ અને લોકો એનાથી બહુ કમ્ફર્ટેબલ બી થઈ જતા હોય છે, પણ એ વસ્તુને નથી સમજી શકતા કે જ્યારે તમે એક સાઈડથી જ જમી શકો છો, બીજી સાઈડથી નથી જમી શકતા, તો એ નોર્મલ નથી. તમારે બંને સાઈડથી જમવું એટલું જ મહત્વનું છે, બંને સાઈડનો ઉપયોગ કરવો એટલો જ મહત્વનો છે. અને આપણું મોઢું છે એ એક એન્ટ્રી પોઈન્ટ છે. તમે કોઈ પણ વસ્તુ મોઢાની અંદર મૂકો છો એ તમારા મોઢા દ્વારા જ તમારા આખા શરીરમાં અંદર ટ્રાવેલ કરવાની છે. તો આની હેલ્થ, ઓરલ કેવિટીની હેલ્થ તમારી સારી હશે, તમારું મોઢું સારું હશે, તો ઓવરઓલ તમારી બધા હેલ્થ ને બધા ઓર્ગન્સ ને બધું મેઇન્ટેન રહેશે. એટલે એ બહુ મહત્વનું છે. એટલે તમને નાનામાં નાની તકલીફ પણ છે, તમે તમારા ડેન્ટિસ્ટને મળો અને એ નાના નાના પ્રોબ્લેમ્સના નાના સોલ્યુશન્સ તમે 100% મેળવી શકશો. પણ એ પ્રોબ્લેમને તમે જ્યારે ઇગ્નોર કરો છો અને પછી જ્યારે વધી જાય છે અને એ એક લેવલથી વધારે આગળ પહોંચી જાય છે, ત્યારે એ નાના પ્રોબ્લેમ્સ નહીં, એ મોટા પ્રોબ્લેમમાં કન્વર્ટ થાય છે અને પછી એના આપણે મોટા સોલ્યુશન્સ કરવા પડતા હોય છે. તો નાનામાં નાની તમને તકલીફ જણાય તો તરત તમારા ડેન્ટિસ્ટ પાસે જાઓ.
4: તો સામાન્ય રીતે કેવી કેવી તકલીફ હોય છે કે જેને લોકો ઇગ્નોર કરતા હોય છે?
5: જેમ કે શરૂઆત થાય તો કે ક્યારેક ક્યારેક સેન્સિટિવિટી થાય છે, તો કે ઝણઝણાહટ થતી હોય, તો કે ઠંડુ લેવામાં થાય છે કે ગરમ લેવામાં થાય છે. હવે એ કેવું થયું હોય કે માઇનર એકાદ બે વાર થયું હોય અને પછી જતું રહ્યું હોય, એ 5 થી 10 સેકન્ડ પૂરતું જ થયું હશે અને પછી 15મી સેકન્ડથી એ પાછું નોર્મલ થઈ ગયું હશે. કોઈ પણ વ્યક્તિ એ જમી બી શકતા હશે, બધું નોર્મલ કરી બી શકતા હશે. એ એક વસ્તુ ઇગ્નોર થતી હોય છે. બીજી, નોર્મલ ખોરાક ભરાઈ જવો, કે ક્યારેક ક્યારેક મને રાઈનો દાણો ભરાઈ જાય છે કે કોઈ ફાઈબર ભરાઈ જાય છે, એવી કોઈ વસ્તુ તમારા દાંતમાં ભરાઈ જાય છે, તો એને ઇગ્નોર ના કરો. તરત જ તમે તમારા ડેન્ટિસ્ટને વિઝિટ કરો અને એમાં શેના કારણે આ વસ્તુ થાય છે એનું સોલ્યુશન કરી લ્યો, તો તરત સોલ્યુશન થઈ જશે, એ વસ્તુ આગળ વધતી તમે એને અટકાવી શકશો. તો એ બહુ મહત્વનું છે. આ બધું ઇગ્નોર થતું હોય છે, નોર્મલ પેઇન થવું, 10 સેકન્ડ માટે પેઇન થવું અને પછી એને ભૂલી જવું, એટલે આ બધી વસ્તુઓ ઘણીવાર ઇગ્નોર થતી હોય છે.
6: અને અટલબેન, માણસની એક ટેવ હોય છે કે ભગવાને આપણને ચાવવા માટે આટલા સરસ દાંત આપ્યા છે, પરંતુ એ જ્યાં સુધી નોર્મલી કામ કરતા હોય ને ત્યાં સુધી આપણે એના તરફ જોતા પણ નથી, ધ્યાન પણ નથી આપતા. અને જ્યારે કંઈક દુખાવો થાય ને ત્યારે આપણને એમ થાય કે હવે ન છૂટકે દવા લેવી પડશે કે ડોક્ટરને બતાવવું પડશે, ત્યારે જ આપણે બતાવતા હોય છીએ.
4: અને મને તો એમ લાગે કે ભાઈ જીવનમાં રસ ઉડી જાય દાંત સારા, કારણ કે તમે કંઈ ખાઈ નથી શકવાના, તમારી મનગમતી વાનગીઓ છે, તમે આરોગી ન શકો તો જીવનમાંથી રસ તો ઉડી જાય
6: અને ત્યારે એની સાચી કિંમત આપણને સમજાતી હોય છે. અને સ્નેહબેન, એક બીજો પ્રશ્ન પણ એ છે કે આપણો આ કાર્યક્રમ મહિલાઓ માટેનો છે, તો જેમ મહિલાઓના જીવનમાં જુદા જુદા શારીરિક માનસિક તબક્કા આવતા હોય છે અને એને અનુરૂપ બદલાવ પણ આવતા હોય છે, તો દાંત માટે શું એવું છે ખરા કે કોઈ તકલીફ થાય કે, તો એના વિશે થોડીક માહિતી?
5: યસ, ડેફિનેટલી. આજે ફિમેલની લાઈફમાં છે ને 2-3 ફેઝીસ એવા આવતા હોય, જેમ કે એક પ્યુબર્ટી છે. તો કે પ્યુબર્ટી એટલે શું? તો કે નાનપણ, હા, શરૂઆત થાય એ. બીજો એક આવે કે જ્યારે કોઈ ફિમેલ પ્રેગ્નન્ટ હોય છે તો એ દરમિયાન, અને ત્રીજું આવે એક મેનોપોઝ દરમિયાન. આ 3 તબક્કાઓ દરમિયાન ફિમેલના બોડીમાં હોર્મોનલ ચેન્જીસ ઘણા બધા થતા હોય. એ ચેન્જીસમાં માઇનર ઇમ્બેલેન્સ હોઈ શકે, ક્યારેક અમુક હોર્મોન્સ વધી જાય, અમુક હોર્મોન્સ ઘટી જતા હોય, અને એના કારણે છે ને જે તમે ઓવરઓલ બીજા શરીરમાં ઘણા બધા ચેન્જીસ અનુભવો છો, એ જ ઘણા બધા ચેન્જીસના અમુક ચેન્જીસ તમને તમારા મોઢામાં બી જોવા મળશે. જેમ કે પેઢા થોડા ફૂલી જવા, એની સાથે તમે સવારે ઉઠો અને નોર્મલ બ્રશિંગ કરતા હો, અચાનક તમને એવું લાગે કે થોડું મને બ્લીડિંગ થાય છે, ગમ્સમાંથી બ્લીડિંગ આવે છે, થોડા વધારે પડતા દાંત સેન્સિટિવ થઈ ગયા છે, કે પહેલા કંઈ જ નહોતું અને હમણાં થોડા ટાઈમથી મને એવું લાગે કે હું કંઈ પણ ઠંડુ ગરમ લઉં છું તો મને દાંતમાં ઝણઝણાહટ થાય છે. તો આ બધા જે હોર્મોનલ ફેઝીસ દરમિયાન જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે એના કારણે આ નાના નાના ઇસ્યુઝ થતા હોય છે. તો આ ઇસ્યુઝને તમે ગભરાયા વગર એના સોલ્યુશન્સ કરી શકો છો. તમને લોકલ એપ્લિકેશન માટેની અમુક જેલ્સ આવતી હોય, અમે એ પ્રિસ્ક્રાઇબ કરી આપતા હોઈએ છીએ. બ્રશ, તો કે સોફ્ટ બ્રશ યુઝ કરો એ દરમિયાન, કે તમારા પેઢાને વાગે નહીં એવું, દાંતને વાગે નહીં, ઈજા ન કરે એવું. અને એની સાથે સાથે તમે દાંતની સફાઈ કરી નાખો તો એ સફાઈથી પણ તમને ઘણા બધા સોલ્યુશન્સ તમારા મળી જતા હોય છે અને પ્રોબ્લેમ્સ દૂર થઈ જતા હોય છે. તો હેરાન થવા કરતા એના સોલ્યુશન્સ કરી લ્યો તો એ તમારા માટે બેસ્ટ સોલ્યુશન રહેશે.
6: બરાબર. અને ઘણા લોકોને ચાવવાની રીત પણ જુદી જુદી હોય છે, તો સ્નેહબેન એના વિશે કહેશો કે કઈ રીતે ખરેખર ખોરાકને ચાવવો જોઈએ?
5: તમે જ્યારે મોઢામાં એક બટકું મૂકો છો, એક બાઈટ અંદર મૂકો છો, તો હંમેશા એવું પ્રિફર કરો કે તમે બંને સાઈડના દાંતનો ઉપયોગ કરો. કોઈ પણ એક સાઈડ ઉપર ચાવવાથી તમારા બીજા સાઈડના જોઈન્ટ ઉપર લોડ વધારે આવતો હોય છે, અને બંને સાઈડથી તમે ચ્યુ કરશો, ચાવશો વ્યવસ્થિત તમારા ફૂડને, તો એનાથી બધા જ દાંતને એક સરખું કામ મળશે અને એ લાંબા ગાળે તમારા માટે હંમેશા ફાયદાકારક રહેશે. આજે ભગવાને આપણને શું કામ 32 દાંત આપ્યા, કેમ બે સાઈડ આપ્યા? તમે તમારું બોડીને ઉપરથી નીચે સુધી ડિવાઈડ કરશો, તમારી પાસે દરેક વસ્તુ જોડીમાં છે, મોસ્ટ ઓફ ધ બોડી પાર્ટસ. તો એનું એક રીઝન છે કે તમને દાંતમાં બી એ રીતે જ આવે, બંને સાઈડના જોઈન્ટ્સ આપ્યા છે, બંને સાઈડ દાંત આપ્યા છે, તો એ બંને સાઈડ ચાવવા માટે આપ્યા છે. જે જોઈન્ટ્સ આવે કાન પાસેના જોઈન્ટ, એ જોઈન્ટનું યુઝ અપ્રોપ્રિએટ થઈ શકે અને એક સરખો એની ઉપર લોડ આવે એના માટે છે. તો એ બહુ મહત્વની વસ્તુ છે કે તમે એક જ સાઈડથી ચાવતા ન રહ્યો, બંને સાઈડથી ચાવો.
4: આ તો કેવું છે કે આપણા જે મસલ ને આપણે ઉપયોગ ન કરીએ ને, એ પછી નકામું થઈ જાય. તો દાંતમાં એવું જ છે. તો સ્નેહબેન, હવે એક પ્રશ્ન એ થાય કે ખાસ કરીને જે બાળકો છે, આજકાલના બાળકોમાં દાંતની તકલીફો વધી રહી છે, તો એના કારણ શું છે અને માતા પિતાએ શું ધ્યાન રાખવું?
5: બાળકોમાં જે અત્યારે તકલીફો અમે જોઈ રહ્યા છીએ એ ઘણા પ્રમાણમાં વધારે છે. એનું મોટામાં મોટું કારણ છે ફૂડ હેબિટ્સ. ફૂડ હેબિટ્સમાં તો કે શુગરી ફૂડનું કન્ઝમ્પશન બહુ વધારે વધી ગયું. ચોકલેટ્સ છે, બિસ્કિટ્સ છે, આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આ બધી જ વસ્તુઓ તમે લિમિટેડ અમાઉન્ટમાં લ્યો છો તો કોઈ ઇસ્યુ નથી, પણ જ્યારે એનું કન્ઝમ્પશન એક લેવલથી વધારે વધી જતું હોય છે ત્યારે તમને પછી દાંતમાં એ શુગર છે એ દાંત ઉપર ચોંટે છે અને એનાથી જ પછી કેવિટીઝ ડેવલપ થાય છે, અને કેવિટીઝ ડેવલપ થાય એટલે એ પછી આગળ સડો વધે એટલે ટ્રીટમેન્ટ કરાવવાની ને દુખાવો થવાનો ને ઘણા બધા ઇસ્યુઝ એમાંથી થતા હોય છે. એક બીજી પણ એક માન્યતા છે કે બાળકોના દાંત જે છે એ તો પડી જ જવાના છે, તો પડી જવાના છે તો એનું કોઈ બહુ ઝાઝું મહત્વ નથી, ધ્યાન રાખવાની બહુ ઝાઝી જરૂર નથી કે નવા દાંત તો આવવાના જ છે ને. આ એક બહુ મોટી માન્યતા છે કે નવા દાંત આવવાના છે, એ વાત સાચી છે, પણ એ સમય કરતા વહેલા જો પડી જશે તો એ આપણા માટે સારું નથી. સમય કરતા જ્યારે દાંત વહેલા પડી જાય, કેમ કે તમે એની કાળજી નથી કરી, તમે એની ધ્યાન નથી રાખ્યું, તો એ સમય કરતા વહેલા પડી જાય અથવા ખરાબ થઈ જાય છે, તો પાછળના દાંત જે આવે છે એને પણ નુકસાન કરી શકે છે. તો આ બહુ મહત્વનું છે કે જ્યારે બાળકોના દાંતની કાળજીની વાત આવે તો અમે ઘણીવાર એવું જોતા હોઈએ કે પેરેન્ટ્સને અમે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરીએ કે હવે બાળકમાં આ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે, તો એમનો ફર્સ્ટ ક્વેશ્ચન એવો હોય, તો પડી જ જવાના છે ને, તો ચાલશે. બટ એ નથી ચાલતું, એ કરાવવું જરૂરી હોય છે કે જ્યાં સુધી એનો સમય છે. જેમ કે અમુક દાંત છે 6-7 વર્ષે પડશે, અમુક છે 10-11 વર્ષે પડશે, અમુક છે 12-13 વર્ષે પડશે, તો એ જે પર્ટિક્યુલર દાંતની એજ જે ટાઈમે પડવા જોઈએ એ કરતા વહેલા ન પડે એના માટે એની કાળજી રાખવી. અને બાળકોને તમે 2 વાર બ્રશ કરવાની હેબિટ પાડો, ગાર્ગલ્સ કરવાની હેબિટ પાડો. કદાચ તમને એવું લાગે તો એક વખતનું બ્રશિંગ મધર કરાવે એ બેટર છે, કે એ વોચ આઉટ કરી શકે. અને દર 6 મહિને તમારા બાળકને લઈને ડેન્ટિસ્ટને વિઝિટ કરો, કે એકવાર જોઈ લે કે ભાઈ બાળકમાં કંઈ નાનો મોટો કોઈ ઇસ્યુ નથી આવી રહ્યો ને, કે ફિલિંગથી કે એનાથી થઈ જતું હોય તો એ ત્યાં જ આપણે અટકાવી દઈએ એને. અને બાળકને બી આપણે અવેર કરી શકીએ. આજે બાળકો છે ને બહુ રિસેપ્ટિવ હોય છે, એટલા સરસ એ લોકોના રિસેપ્શન્સ હોય છે કે તમે એની સાથે વાત કરો ને એને સમજાવો ને, તો ઘણીવાર બાળક જ એટલું અવેર થઈ જાય તો એ ખુદ જ એની કાળજી સારી રીતે કરી શકતા હોય છે.
6: અને આટલી બધી તમે વાત તો કરી કે આ રીતે દાંતની કાળજી રાખવી જોઈએ, પરંતુ સામાન્ય વ્યક્તિ કે જેને કંઈ તકલીફ નથી અથવા તો નોર્મલ લાઈફ જીવે છે, તો એ પોતાના દાંત સારા રાખી શકે, ભવિષ્યમાં તકલીફ ન આવી શકે, તો એના માટે કોઈક એવી ટિપ્સ આપો કે જેથી કરીને દરેક વ્યક્તિ પોતાના દાંતની કાળજી રાખી શકે. બ્રશિંગ કેવી રીતે કરવું, કેટલા ટાઈમે કરવું, એની પણ થોડી વાત કરો.
5: યસ, ઘરે આપણે જો કાળજી રાખવી હોય તો આપણે 2-3 વસ્તુઓ કરી શકીએ. એક, તમે 2 વાર દિવસમાં બ્રશ કરવાનું ચાલુ કરી દો, એક સવારે ઉઠો ત્યારે, એક રાતે સૂતા પહેલા. અને બ્રશ જ્યારે કરો છો ત્યારે બ્રશને મોશન્સ છે ને તમે એ રીતે સેટ કરો કે એ ઉપરના દાંત હોય તો ઉપરથી નીચેની તરફ મોશન જતા હોય અને નીચેના દાંત હોય તો નીચેથી ઉપરની તરફ મોશન જતા હોય. અને અંદરની સાઈડના દાંતનું ક્લિનિંગ પણ એટલું જ મહત્વનું છે, કેમ કે ખોરાક ખાલી બહાર જ નથી ભરાવવાનો કે બહાર જ નથી ચોંટવાનો, એ બધી જગ્યાએ ચોંટશે, તો બધી જગ્યાએથી એને ક્લિનિંગ કરવું જરૂરી છે. આપણે કચરાને બહાર કાઢવાનો છે તો એ મોશન્સ ઇમ્પોર્ટન્ટ છે, એ રીતે તમે બ્રશિંગ કરી શકો. અને બાળકોને પણ એવી જ હેબિટ પાડો. બીજું, તમે કોઈ પણ ફૂડ લ્યો છો, જમી લ્યો છો, તો એના પછી ગાર્ગલ કરવાની હેબિટ રાખો. તમે ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ યુઝ કરવાની હેબિટ રાખો. અને ટૂથપેસ્ટનું અમાઉન્ટ આપણે આખા બ્રશની લાઈન કરવી જરૂરી નથી હોતી, પી સાઇઝ અમાઉન્ટ એટલે મગના કે ચણાના દાણા જેટલું ટૂથપેસ્ટ લેશો એ પણ એટલું જ સારી રીતે કામ કરશે, અને એનાથી વધારાની પેસ્ટની એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ હોતી નથી. આ રીતે તમે બે વાર બ્રશિંગ કરી શકો, ફ્લોસિંગ કરી શકો. ફ્લોસ એટલે દોરા વડે બે દાંત વચ્ચેથી સફાઈ કરવી, કે નાના નાના ફાઇબર્સ કોઈ ભરાઈ જતા હોય છે, કે રેસા જેવા ફૂડ આપણે જે લઈએ, કોબીનો રેસો છે, ધાણા ભાજીનો રેસો છે, આવા બધા રેસા અંદર ભરાઈ જતા હોય દાંતમાં, તો તમે એને દોરા વડે બે દાંત વચ્ચે દોરો પસાર કરી અને એને કાઢી શકો છો. તો આને ફ્લોસિંગ કહેવાય. તો રેગ્યુલર તમે ફ્લોસિંગ કરી શકો છો, એનાથી તમે મેઇન્ટેન કરી શકો છો. ફૂડમાં બને ત્યાં સુધી શુગરી ફૂડ ઓછામાં ઓછું લ્યો, કે એનાથી ગ્રીન વેજીટેબલ્સ વધારે લ્યો. સેલેડ પ્રિફર કરો ખાવાનું, સોતે વેજીટેબલ્સ ખાઓ, બીજા ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાઓ. આ બધા ફૂડ તમારા માટે સારા છે દાંતની હેલ્થ માટે ને ઓવરઓલ હેલ્થ માટે. અને બાકી આ બધું તમે ઘરે કરી શકો છો, અને તમે જેવી હેબિટ કલ્ટિવેટ કરશો એવી જ તમારા બાળકો પણ જોઈને એ શીખશે, તો એ બી એ સારી હેબિટ્સ કલ્ટિવેટ કરશે.
7: બરાબર.
4: હવે ડોક્ટર્સને દાંતની જે એક સંભાળ રાખવાની વાત આવે છે ને, ત્યારે ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે, તો એવી પ્રમુખ કઈ કઈ ગેરમાન્યતાઓ છે કે જે તમે રોજબરોજ જેનો સામનો કરતા હોય છે?
5: એક તો સૌથી મોટી માન્યતા એ છે કે આજે કોઈને ભી દાંત સાફ કરવાની જયારે એડવાઇસ આપીએ છીએ ને, તો પહેલો જ પ્રશ્ન એવો હોય, ના ના દાંત સાફ ના કરાય, મને તો ના પાડી હતી મારા ઘરમાંથી, કે દાંત તો ઢીલા પડી જાય, નબળા પડી જાય, ઘસાઈ જાય. આ બધી અમે ડેઈલી સાંભળતા હોય પેશન્ટ પાસેથી. તો આ એક બહુ મોટી માન્યતા છે. દાંતમાં જ્યારે ક્ષાર જમા થાય છે, તો એ ક્ષાર છે એ એક ટાઈપના બેક્ટેરિયા છે, તો એ બેક્ટેરિયા તમારા દાંત ઉપર જ્યારે રેસ્ટ કરીને ચોંટેલા રહે છે, તો એ નુકસાનકારક છે કે કાઢી નાખવું નુકસાનકારક છે? ઓબ્વિયસલી આપણે જ્યારે એ ક્ષારને રિમૂવ કરી દઈએ છીએ, તો બેક્ટેરિયા રિમૂવ કરીએ છીએ અને એનાથી થઈ જાય છે, અને એનાથી કોઈ જ તકલીફ નથી થતી. કે જેનાથી દાંત ઘસાતા નથી, દાંત નબળા પડતા નથી ને દાંત ઢીલા પડતા નથી. એટલે આ માન્યતા છે, દરેક વ્યક્તિએ 6 મહિને નહીં તો એટલીસ્ટ 8 મહિને વર્ષે એકવાર દાંત સાફ કરાવવા જોઈએ.
7: અને અટલબેન, દાંતની આપણે આટલી બધી વાત તો કરી, પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ હસે ને, તો સૌથી પહેલા એના દાંત દેખાય. અને હસવાની જે વાત છે એને આપણે આપણે કાઠિયાવાડી ભાષામાં દાંત કાઢવા એવું કહેવાય છે.
4: અને એમ પણ છે ને કે ઘણી વાર ગુસ્સો આવે ને તો પણ આપણે દાંત કચકચાવતા હોઈએ. એટલે દાંત આપણા ઇમોશન સાથે, જીવન સાથે જોડાયેલા
7: છે. તો સ્નેહબેન, આના વિશે આપ શું કહેશો કે ખરેખર સુંદર દાંત હોય તો એ આપણા આત્મવિશ્વાસમાં કઈ રીતે વધારો કરી શકે?
5: યસ, ડેફિનેટલી આજે તમે ઘણા બધા લોકોને જોતા હશો કે જે ઘણીવાર સ્માઇલ કરવાનું અવોઇડ કરતા હોય છે, અને અધરવાઇઝ એટલું નાનું નાનું સ્માઇલ કરશે. અધરવાઇઝ પેલા કોરોના વખતે જે માસ્કની સિસ્ટમ આવી હતી ને, એ ઘણા બધા લોકો માટે બહુ એવું હતું કે હા ચલો, હા આ તો બહુ સારી વસ્તુ છે કે હવે મારા દાંત નહીં દેખાય. તો આ એક કોન્ફિડન્સ, તમે જે જ્યારે કોઈ વ્યક્તિ માસ્ક પહેરીને સ્માઇલ કરવાનું પ્રિફર કરે છે અથવા નાનું નાનું સ્માઇલ કરવાનું પ્રિફર કરે છે, તો આ એક દેખાય કે એ કોન્ફિડન્ટ નથી જ્યારે સ્માઇલ કરે છે ત્યારે. તો એની પાછળનું રીઝન છે ઘણીવાર તો કે વાંકા ચૂકા બહુ દાંત હોય, દાંત બહુ ખરાબ થઈ ગયા હોય આગળથી, અથવા ગેપ્સ થઈ ગયા હોય તો એનાથી કોન્ફિડન્સ લેવલ ઘણો ડાઉન જતો રહે છે. તો જ્યારે તમે એને ટ્રીટ કરી અને તમારી સ્માઇલનું બ્યુટિફિકેશન કરો છો, સ્માઇલનું ડિઝાઇનિંગ કરાવડાવો છો, ત્યારે તમારું કોન્ફિડન્સનું લેવલ આખું ડિફરન્ટ થઈ જાય છે. તમે બહાર જવાનું પસંદ કરશો, તમે 10 લોકોને મળવાનું પસંદ કરશો, 10 લોકો વચ્ચે તમે વાત કરવાનું પસંદ કરશો. આજે ઘણા લોકો પાસે ઘણું સારું નોલેજ હોય છે પણ એ નોલેજ શેર શું કામ નથી કરી શકતા, તો કે કોન્ફિડન્સ નથી. તો એ કોન્ફિડન્સ, ઓવરઓલ કોન્ફિડન્સ તો હોય જ છે કે એ મેટર કરતો હોય છે, બટ બીકોઝ ઓફ ટીથ ઘણી વાર કોન્ફિડન્સ નથી હોતો અને એ અવોઇડ કરતા હોય. તો કોઈ સારા વ્યક્તિ પાસેથી સારું નોલેજ મેળવી શકવાનું ઘણા બધા લોકો નથી મેળવી શકતા અને શેર નથી કરી શકતા. તો નોલેજ શેરિંગમાં કે બધી જગ્યાએ કોન્ફિડન્સમાં, ઇન્ટરવ્યુઝમાં જાઓ, તમે તમારી કોઈ એવી ફિલ્ડ છે, ગ્લેમર ફિલ્ડમાં છો તમે, તમારે રોજબરોજ તમારે કેમેરાઝ ફેસ કરવાના છે, તો એના માટે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોતું હોય છે. તો એ તમારું કોન્ફિડન્સ લેવલ આખો અલગ લેવલે લઈ જાય છે. તમારી સ્માઇલ પ્રોપર ડિઝાઇન હશે, પ્રોપર સ્માઇલ હશે તો
4: સ્વસ્થ દાંત સ્વસ્થ આપણે. ખૂબ સરસ મજાની માહિતી ડોક્ટર સ્નેહ માટલિયાએ આપણને આપી. અને જો કોઈ મિત્રોને એમની સાથે વાત કરવી હોય તો એમનો નંબર આપણે મિત્રોને
6: આપી દઈએ. ચોક્કસ. ડોક્ટર સ્નેહ માટલિયાના મોબાઈલ નંબર છે 94082 91182 91182 94082 91182. તો ડોક્ટર સ્નેહ માટલિયા, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
5: થેન્ક યુ સો મચ મને આ પ્લેટફોર્મ આપ્યું તમે, કે આના દ્વારા હું દાંત માટેની અવેરનેસ ક્રિએટ કરી શકી, કેમ કે એ બહુ જરૂરી છે. અને થેન્ક યુ સો મચ, તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર.
6: અને અટલબેન, આટલી સરસ માહિતી સાંભળ્યા બાદ હવે આપણા શ્રોતાઓ એક ગીત સાંભળવાની રાહ જોઈ રહ્યા હશે, તો એક સરસ મજાનું ગીત આપણે તેમને સંભળાવી દઈએ.

0: વાહ, સાથે મળીને આ સરસ મજાનું ગીત આપણે સાંભળ્યું. અને શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો એ આપ અમોને ઈમેઈલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો. તો આ સાથે સહિયર કાર્યક્રમ પૂરો કરવાની આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

0: પ્રવીણ રાઠોડની રચના આપ સાંભળી રહ્યા હતા ભદ્રાયુ અરવિંદના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત. અને શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ સાથે વાતચીત કરી રહ્યા છે. આ ચર્ચામાં ભારત વેનેઝુએલા સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમનો સમાવેશ થશે અને ઉર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્ય સંભાળ, પરિવહન અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં વધુ સહયોગ સાધવા ચર્ચા થશે. શ્રીમતી રોડ્રિક્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પરિવહન મંત્રીઓનું પ્રતિનિધિમંડળ પણ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વેનેઝુએલાનું પ્રતિનિધિમંડળ ભારતની ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક ક્ષમતાઓમાં સમજ મેળવવા અને સહયોગ માટેની તકો શોધવા માટે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટો ક્ષેત્રો સાથે જોડાયેલા અનેક સ્થળોની મુલાકાત લેશે. ભારત ઉર્જા અને રોકાણના ક્ષેત્રોમાં વેનેઝુએલાના મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યા છે. ભારતીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ ઉર્જા ક્ષેત્રમાં વેનેઝુએલામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને તેઓ તેમની હાજરીને વધુ વધારવા માટે તકો શોધવા આતુર છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે જોડાણને ગાઢ બનાવવાની અપેક્ષા છે. વિદેશમંત્રી એસ જયશંકરે આજે સવારે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને વેનેઝુએલા વચ્ચે દીર્ઘકાલીન સંબંધો રહ્યા છે, જે ભવિષ્યમાં પણ યથાવત રહેશે. વિદેશમંત્રીએ આશા વ્યક્ત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે. તેઓ સુરતમાં રોડ, પાવર અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીવાળી ESIC હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દહેજ પેટ્રોલિયમ ખાતે આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, અદ્યતન ગંદા પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત ગુજરાત સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવું એરપોર્ટ ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
2: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है.

0: यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है। अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: राष्ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત અને લાઓસ વચ્ચે ગાઢ સભ્યતા સંબંધો છે અને આ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસામાં પ્રતિબિંબિત થાય છે। તેમણે કહ્યું કે આ વર્ષે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે। ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોંગ સાવન ફોમવિહાનેનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઓક્ટોબર 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લાઓસ ની મુલાકાત દરમિયાન ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેણે બંને દેશો વચ્ચે સહયોગની નવી ગતિ આપી હતી। રાષ્ટ્રપતિએ નોંધ્યું કે ભારત અને લાઓસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધ્યો છે, પરંતુ વેપાર અને રોકાણમાં વધુ વૃદ્ધિ માટે નોંધપાત્ર અવકાશ છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો। મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 18મી જૂને યોજાનાર રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે ગઈકાલે મુંબઈમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં નામોની જાહેરાત કરી હતી। શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એનસીપી નેતા સુનેત્રા પવાર વચ્ચેના પરામર્શ બાદ બેઠક વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું। શ્રી ચૌહાણ એનસીપી પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરે અને શિવસેના નેતા રાહુલ શેવાડેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગઠબંધન ઉમેદવારો ચૂંટણી જીતશે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED ગુરુવારે મિઝોરમ મ્યાનમાર સરહદ પર મ્યાનમારથી સુકા સોપારીની દાણચોરીમાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી। ED મિઝોરમના સરહદી શહેર ચંફાઈમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા। આ દરોડા દાણચોરી નેટવર્કના મુખ્ય સ્થાનિક સહયોગીના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાનો પર હતા। ED તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ તિયાઉ નદી દ્વારા મ્યાનમારથી ભારતમાં ગેરકાયદેસર સોપારીનો મોટો જથ્થો લાવ્યા હતા, ત્યારબાદ તેને સ્થાનિક વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો અને નકલી ઈ વે બિલ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બજારમાં વેચવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે સ્થાનિક રીતે ખરીદેલ કાયદેસરનો માલ છે। તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વેપારથી સેંકડો કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું થયું હતું અને તેને વિવિધ માધ્યમો દ્વારા છુપાવવા અને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 3 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે। આ ઘટના ગઈકાલે રાત્રે બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી। ઘણા દર્દીઓની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે। ઘટનાની તપાસ વધુ ચાલી રહી છે। શ્રીલંકાના કોલંબો નજીક હોરાનામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જ્યારે 3 લોકો હજુ પણ લાપતા છે। ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોની હોરાના જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે વૃદ્ધાશ્રમમાં 72 લોકો હાજર હતા। પોલીસ, અગ્નિશામકો, કટોકટી પ્રતિભાવ કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 44 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા હતા। આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે। કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ દ્વારા ગઈકાલે 2019ના ઈસ્ટર સન્ડે હુમલા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રતિબંધ ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર ડિરેક્ટર મેજર જનરલ ચુલા ગોડીતુવાકુ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર બ્યુરોના વડા મેજર જનરલ રૂવાન કુલાતુંગા પર લાગુ પડે છે। રાજ્ય ગુપ્તચર સેવાના ભૂતપૂર્વ ડિરેક્ટર નિવૃત્ત મેજર જનરલ સુરેશ સલેનું પણ શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યું છે। ઈસ્ટર સન્ડે હુમલામાં 21 એપ્રિલ 2019ના રોજ શ્રીલંકામાં ચર્ચ અને લક્ઝરી હોટલોને નિશાન બનાવવામાં આવ્યા હતા। આ હુમલામાં ઘણા વિદેશી નાગરિકો સહિત 260થી વધુ લોકો માર્યા ગયા હતા। અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ બુધવારે 215-208 મતોથી એક પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધ કરવાના અધિકારો પર રોક લગાવી દીધી। મહત્વપૂર્ણ બાબત એ છે કે ડેમોક્રેટ્સના પ્રસ્તાવને 4 રિપબ્લિકન ઓહાયોના પ્રતિનિધિ વોરેન ડેવિડસન, પેન્સિલ્વેનિયાના બ્રાયન ફિટ્ઝપેટ્રિક, મિશિગનના ટોમ બેરેટ અને કેન્ટોકીના થોમસ મેસીએ સમર્થન આપ્યું. મીડિયા અહેવાલ અનુસાર આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્ર

0: राष्ट्रपति ट्रम्पने ईरान કે તેની સેના કે સરકારના કોઈપણ ભાગ વિરુદ્ધ શત્રુતાપૂર્ણ કાર્યવાહીમાં અમેરિકી સશસ્ત્ર દળોનો ઉપયોગ ત્યાં સુધી બંધ કરી દેવો જોઈએ જ્યાં સુધી યુદ્ધની ઘોષણા કે બળપ્રયોગનો અધિકાર આપતો કાયદો પસાર ન થાય. પ્રતિનિધિ સભામાંથી પસાર થયેલો આ પ્રસ્તાવ હવે સેનેટમાં જશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુઝફ્ફરપુરમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત. અને શ્રીલંકાની અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાય રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

સલમા આગાના સ્વરમાં હવે સાંભળીશું નિકાહ ફિલ્મનું ગીત. સંગીતકાર છે કલ્યાણજી આનંદજી તથા હસન કમલ દ્વારા આ ગીત લખાયેલું છે.

મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. ફિલ્મ સંગીતમાં હવે સાંભળીએ પરવરિશ ફિલ્મનું ગીત. ગીતકાર છે મજરૂ સુલતાનપુરી તથા સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

લતા મંગેશકરે તથા મુકેશના સ્વરમાં હવે સાંભળીએ પ્રેમ કહાની ફિલ્મનું ગીત. આ ગીતને સંગીતથી સજાવ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે તથા ગીતકાર છે આનંદ બક્ષી.

મંગેશકરે તથા મુકેશના સ્વરમાં હવે સાંભળીએ પ્રેમ કહાની ફિલ્મનું ગીત. આ ગીતને સંગીતથી સજાવ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે તથા ગીતકાર છે આનંદ બક્ષી.

મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમના અંતમાં સાંભળી સીતા ઓર ગીતા ફિલ્મનું ગીત, જેમાં સ્વર છે આશા ભોસલે તથા મન્ના ડેનો, આરટી બર્મનનું સંગીત તથા ગીતકાર છે આનંદ બક્ષી.

તો મિત્રો, સીતા ઓર ગીતા ફિલ્મના આ ગીત સાથે જ ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: हाँ साथियों, ये थी जोसेफ और स्टीफन की पहली उड़ान। क्या आप जानते हैं, ये गुब्बारा लगभग 8 मिनट तक हवा में उड़ा और बाद में एक पेड़ से जा टकराया। और हाँ, जिस रस्सी से टोकरा बंधा हुआ था वो रस्सी भी टूट गई और सभी यात्री धड़ाम से नीचे आ गिरे। सिर्फ मुर्गे का एक पंख टूटा, शेष यात्री यानी भेड़ और बतख बिल्कुल ठीक थे। ठीक इसके 2 महीने बाद यानी नवंबर सन 1783 में जोसेफ और स्टीफन ने एक गुब्बारा और उड़ाया, जिस पर खुद उन्होंने उड़ान भरी। ये गुब्बारा लगभग 900 मीटर ऊंचा उड़ा और इसने 2 किलोमीटर की यात्रा की। इस तरह शुरू हुआ उड्डयन का युग। लेकिन गुब्बारे में उड़ना बहुत जोखिम का काम था। तेज हवा गुब्बारे को किसी भी दिशा में उड़ा ले जाती थी। कई बार मनुष्य को इस उड़ान में अपनी जान से भी हाथ धोना पड़ता था। लेकिन मनुष्य ने हार नहीं मानी और वो इस दिशा में खोज करता रहा। आखिर में अमेरिका के 2 भाइयों विल्बर और ओलिवर राइट, जिन्हें हम राइट ब्रदर्स के नाम से भी जानते हैं, उन्होंने हवाई जहाज का एक ऐसा नमूना विकसित किया जो पेट्रोल से उड़ सकता था। और इस तरह साकार हुआ मनुष्य का हवा में उड़ने का स्वप्न।
1: श्रोताओ, अभी आप सुन रहे थे कार्यक्रम पहली उड़ान, और अब इसी के साथ हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: मित्रों, आप सांभळी रह्या हता प्रायोजित कार्यक्रम उमंग। आ प्रसारण आकाशवाणी ना दमण केंद्र पर थी करवामां आव्यु।
4: आकाशवाणी नु आ दमण केंद्र छे, प्रस्तुत छे खेड खातर पाणी बियारण आधुनिक कृषि टेक्नोलॉजी अने संशोधन विषे वातो करतो कार्यक्रम किसान वाणी। प्रायोजक छे कृषि अने खेडूत कल्याण मंत्रालय, भारत सरकार।
5: किसानवाणी कार्यक्रम सांभळता सौ खेडूत मित्रों ने दिव्या पटेल ना नमस्कार। मित्रों, आजना किसानवाणी कार्यक्रम अंतर्गत वेलावाड़ा पाकों में गलकानो वावेतर अने काळजी ए विषय धकुभाई थोराटनी धर्मिष्ठा पटेले लीधेली मुलाकात।
6: શ્રોતા મિત્રો, જુદી જુદી ઋતુ અનુસાર વિવિધ પાકોનું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે, જેમાં કેટલાક વેલાવાળા પાકો હોય છે, કેટલાક કંદમૂળ વર્ગના પાકો હોય છે, તેમજ છોડ ઉપર થતા પાકો, અનાજ વર્ગના પાકો વગેરે લેવામાં આવે છે। વેલાવાળા પાકોની વાત કરીએ તો એની અંદર દૂધી, તિંદોળા, ગલકા, તુરિયા, પરવળ, કાકડી, કારેલા વગેરે જેવા પાકો થાય છે। તો શ્રોતા મિત્રો, આજે આપણે નાના પોંઢા તાલુકાના અંધારપાડા ગામના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત અને માજી સરપંચ શ્રી ધાકુભાઈ બાબલુભાઈ થોરાટને મળીએ અને એમની પાસેથી વેલાવાળા પાકોમાં ગલકાનું વાવેતર અને કાળજી એ વિશેની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ ધાકુભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે।
7: નમસ્તે
6: ધાકુભાઈ। આજે હાલ આપે અત્યારે ગલકાનું વાવેતર કરેલું છે, તો આપ ગલકાનું જ વાવેતર કરો કે અન્ય બીજા પણ પાક લેવ છો?
7: અત્યારે
6: છે કાકડી ને બંને મિશ્ર પાકો હતા, તો એનું કેટલું જમીન વિસ્તાર છે આપને?
7: 1.5 એકર છે।
6: તો આ બે મિશ્ર પાકો લેવાનું આમ શું કારણ?
7: કોઈ ને કોઈ એક ફેલ, તેમાં 1.5 માસ તો થોડુંક 1 મહિનામાં કે 1.5 મહિનામાં એક નીકળી જાય કે નહીં, એટલે પછી તેટલામાં વેલાવાળો શાક ઉપર ચડી જાય ગલકાનું એમ।
6: તો આ મિશ્ર પાકોની અંદર તમે જે આ ગલકા અને જે કાકડીનું વાવેતર કરેલું છે, તો એટલે પહેલા એની મંડપની જે તૈયારી કરવાની હોય જમીનની, એ પહેલા કરી નાખેલી હતી?
7: આગળ એને નીકો કાઢી મૂકવાની, નીકો કાઢી પછી નીકમાં પછી ગલકા રોપી મૂકવાના, અને પછી 4 ફૂટ 5 ફૂટ ને વચ્ચે કાકડી રોપવાની, 4-5 ફૂટ પર ગલકા રોપવાના, વચ્ચે પછી કાકડી રોપી મૂકવાની. તેમાં મિશ્ર પાકમાં વેંગણ બી જરા ચાલે, પણ તે પછી વહેલા વાળા પાકમાં વેંગણ પછી પેલું પડસો જેવું લાગે એટલે નહીં થાય, પણ આ કાકડી થત નીકળી જાય એટલે ચાલ્યા ઘરે.
8: તો આ જે પાકો તમે અત્યારે કરેલા છે, તો એના પહેલા જે જમીનમાં તૈયારી કરવાની હોય તો કયા પ્રકારની આપે તૈયારી કરેલી?
7: આગળ તો ટ્રેક્ટરથી આખું ખેડ કરી નાખવાનું, ખેડ કરી સાણિયું ખાતર, પેલું ઓર્ગેનિક ખાતર છે તે ને એવું બધું નાખવા પડે.
8: તો આમ આ જમીન વિસ્તાર પ્રમાણે એમાં જે તમે છાણિયું ખાતર જે ભેળવેલું છો, આમ તો કેટલું છાણિયું ખાતર તમે નાખ્યું છે એમાં?
7: છાણિયું ખાતર તો લાખેલું છે 4 ગુણ જેવું લાખેલો છે.
8: તો ધાકુભાઈ, આ જે વેલા વાળા પાકો ની અંદર આપે આ ગલકાનું જે વાવેતર કરેલું છે, તો એમાં જે બીજ આવે તો એમાં હાઇબ્રિડ પણ આવતા હોય, તો આ કઈ જાતનું બીજ વાવેલું?
7: હાઇબ્રિડ લાવેલું છે, હાઇબ્રિડ.
8: અને કાકડીમાં પણ હાઇબ્રિડ?
7: કાકડીમાં પણ હાઇબ્રિડ.
8: તો એમાં જે આપે આ મંડપ જે બનાવેલો છે, તો એ મંડપ કયા પ્રકારનો છે? કાચા મંડપ પણ હોય, પાકા પણ હોય?
7: કાચા મંડપ નો છે. કાચા
8: એમાં શું વસ્તુઓ જરૂરી છે?
7: એમાં તો વાંસના ટેકા લાગે, પછી પેલું નાયલોન ની દોરી લાગે, પછી તાર લાવવા પડે, પછી ખેંચવા પડે એમ.
8: એટલે આ જયારે આપણે આ મંડપને ઉભો કરવો હોય તો એના માટે માણસો પણ તમારે રાખવા પડે, એકલાથી તો એ નહીં થતું હોય, અને એમાં વસ્તુઓ પણ જરૂરી છે. તો આ મંડપ જે આ કરવું પડે તો એમાં આમ કેટલો ખર્ચ થઈ જતો હોય?
7: આમ તો ખર્ચ તો થાય, પણ તે ઘરે જ બધું વાંસના ટેકા ને બધું મજૂરો ઘરના જેમ તેમ કરીને રોજી રોટી ચાલે તેના માટે બધું ઘરના જ બધા ખર્ચા કરે, પણ થોડોક મહેનત કરે એટલે રોપવાનું ગોળવાનું ને એમ કરવા માટે મજૂર લેવા પડે. ટ્રેક્ટર નાનું છે એટલે ટ્રેક્ટર નાનલાથી પછી પાળ્યા કાઢવાનું તે નાનલા ટ્રેક્ટરથી ઘરે જ કાઢે, એટલે પછી તેમાં ઘરનો ખર્ચો ચાલે કરે, તેના માટે બધું કરતા છે.
8: એટલે આ જે વેલાવાળા પાકોની અંદર આ ગલકાનું તમે વાવેતર કર્યું, તો એના પછી જે પાણી આપવાનું હોય એમાં, તો કેટલા સમય અંતરે એમાં પિયત કરવું પડે, અને કયા પ્રકારનું પિયત આપ કરો છો? છૂટું પાણી આપો છો કે એમાં કઈ ટપક કે એ રીતનું?
7: છૂટું આમાં ટપક પદ્ધતિમાં પેલું કે તેવું ટપક પદ્ધતિમાં સક્સેસ જવાય, પણ પાણી રહે તો પછી છૂટું આપે તો હર પડે એમ.
8: તો એમાં કેટલા દિવસે આમ પાણી આપવાનું રહે છે?
7: તો હમણાં તો આ ટાઈમે તો 1-2 દિવસ પર તાત્કાલિક આપવા પડે, કારણ કે ગરમીની સિઝન તાત્કાલિક સુકાઈ જાય, એટલે હમણાં તાત્કાલિક 1-2 દિવસમાં પાણી આપવા પડે. અને આગળ ચોમાસામાં જેવું હોય તો પછી તે કુદરતના આધારે ચાલ્યા કરે એમ.
8: તો આજે તમે વેલાવાળા પાકોમાં ગલકા કરેલા છે અને કાકડી જે કરેલી છે, તો પહેલા તો એ કાકડીનો પાક હતો, તો કાકડીને પણ આ રીતે મંડપ ઉપર જ ચડાવેલો હતો?
7: એટલે કાકડી બહુ ઊંચી નહીં થાય, સાધારણ આપણે 4-5 ફૂટ થાય, પછી ઉપર નહીં જાય એમ, વધારે નહીં જાય એમ. ને પછી તે પૂરું થાય 1-1.5 મહિનામાં પૂરું થઈ જાય, પછી આ પૂરું થઈ જાય એટલે પછી ગલકા આના પર ચડી જાય, મંડપ પર ચડી જાય એમ.
8: તો ધાકુભાઈ, જ્યારે આ પાકો આપણે કરતા હોઈએ અને એમાં પાણી મૂકવામાં આવે, પાણી જ્યારે આપો તો એમાં નીંદણ પણ ઉગતું હોય, તો એ નીંદણ આપ હાથથી કઢાવો છો માણસો દ્વારા, કે પછી એને માટે દવાનો ઉપયોગ કરો છો?
7: આ તો દવાનો ઉપયોગ કરે ને, તો આ વેલાવાળા ગલકામાં ઇન્સ્પેક્શન પેલું અસર થાય, એટલે હાથથી નીંદામણ કરીને તો વધારે સારું થાય એમ.
8: તો આ સમગ્ર પાક દરમિયાન તમારે આ

0: એવું આપેલું ને તે અહીંથી નાનાપોણાથી આપેલા ને તે જીવિકા ને એવું પેલું ઓર્ગેનિક આપેલું તે પછી થોડું થોડું પેલા ખાતર હાથે મિચર કરીને ત્યાં ખાડા ખાડામાં રેડી મૂકીએ એમ પછી પોંખી ને તો પછી ઉપર સાટી મૂકીએ.
1: તો આ જે કાકડી જે ખરી તો કાકડી કેટલા દિવસ પછી એનું ઉત્પાદન શરૂ થઈ જતું?
0: એ કાકડી છે ને મહિના એક મહિનામાં જ એવું ચાલુ થઈ જાય 25 દિવસ પર.
1: અને જે ગલકા છે એનું ઉત્પાદન રોપણીના?
0: આ ગલકાનું તો જેટલું હમણાં રોપ્યું ને તો 2-3 મહિના સુધી ચાલ્યા જ કરે એવું કરીને હમણાં રોપ્યું છે 2 મહિના થઈ ગયા છે તો હમણાં અડધો ચોમાસું જાય ત્યાં સુધી ગલકા ચાલ્યા કરે એમ.
1: તો આ કાકડીનું જે એની વરણી છે તો કેટલા દિવસે કરો છો?
0: કાકડી તો 2-3 તોડ કે 2-3 કે 4 તોડમાં કાકડી પૂરી થઈ જાય એમ, વધારે નહીં કાકડી ચાલે.
1: તો એમાં એક તોડમાં કેટલું એનું ઉત્પાદન મળી રહે?
0: એક તોડમાં તો વિસ્તાર હિસાબે રહે એમ, કાકડીનું તે માર્કેટમાં ભાવ હિસાબે રહે.
1: તો એમાં કાકડીમાં રોગ જીવાત આવે ખરા?
0: કાકડીમાં રોગ જીવાત આવે પણ તે કઈ તેવું દવા છાંટવા વધારે પડે એમ કાકડીમાં. ગલગામાં પેલા ચૂસિયા વધારે પડે પણ તે ડબકા બાંધી મૂકે ને એટલે પછી તે વધારે નહીં બગડે.
1: તો આ જે રોગ જીવાત આવે તો એનાથી બે પાકોમાં આમ કેવી રીતનું નુકસાન આપણને જોવા મળતું હોય?
0: એવું માતો કઈ નહીં, તેમાં એગ્રોમાંથી દવા લાવીને પેલું છાંટી મૂકે એટલે તે સારું થઈ જાય એમ.
1: તો આ જે અત્યારે આ ગલકાનું જે વાવેતર છે તો એમાં કેટલા દિવસે એના ફળો તોડવામાં આવે?
0: આ તો પાણી હિસાબે જેટલું પાણી લાખે ને તો 2-3 દિવસ, 1 દિવસ 2 દિવસ ત્રીજા દિવસે તોડવા જ પડે નહીં તો મોટા થઈ જાય. 2-3 દિવસ પર 2 મંથ 3 મંથ 4 મંથ ચાલુ જ રહે એમ, એટલે 2-3 દિવસમાં તોડવા જ પડે એમ.
1: તો એમાં ફળો તોડવા માટે પણ માણસોની જરૂરિયાત રહેતી હશે?
0: માણસ તો રહે પણ તે ઘરના
1: તો તોડી હા
0: તોડી કાઢે એમ, તે કાપી કાપીને ગેરઢક કરે પછી કોથળીમાં ભરીને માર્કેટમાં લઈ જાવ.
1: તો જ્યારે તમે બજારમાં આપવાના હો તો ત્યારે તમારે કેવા પ્રકારના ફળ?
0: 2-3 પ્રકારના કરવા પડે, એક નાનલા, એક મીડિયમ, એક મોટા, એમ કરી 2-3 પ્રકારના ને પછી પેલા વકલ કરી લઈ જવા પડે એમ.
1: એટલે ભાવો પણ એના એ રીતના મળે છે?
0: હા એ સાહેબ.
1: તો આ ગલકાનો જે પાક નીકળી જાય તે પછીથી આ જમીનમાં કયા પાક વાવવા માંગો?
0: જો પછી આ વરસાદ પડે પછી એમાં દેશી કાકડીનું વાવેતર કરવા પડે. દેશી કાકડીનો ભાવ હારો, દેશી કાકડી ને હાઇબ્રિડ કાકડી એવું કરવા પડે એમ. એ તો સિઝન સિઝન હિસાબે જે સિઝનને જે વસ્તુ શાકભાજી નહીં મળે તે હિસાબે કરવા પડે એટલે તે હિસાબે ભાવ મળ્યા કરે એમ.
1: તો ધાકુભાઈ આ જે પાકો આપે કરેલા છે તો એનાથી આમ કઈ રીતે તમને ફાયદાકારક લાગે છે આ ખેતી પાકોમાં?
0: આ ખેતી પાકોમાં હું સિઝન સિઝન હિસાબે આપણે આ રેંગણ કરીએ, વેલાવાળી ચોળી કરેલી, તે સિઝન સિઝન હિસાબે ચોળી કરીએ તો ચોળી ના હોય 50 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા કિલો તો ચોળી નીકળી ગઈ. હમણાં ચોળી છે પણ હમણાં ચોળીનો ભાવ રહે પણ લાગે પેલો લાગે નહીં એમ. એટલે ગલકા છે ને ગલકા કરેલા એ ચાલ્યા કરે એમ.
1: તો આ જે ગલકા છે તો અત્યારે એના કેવા પ્રકારના ભાવો મળે છે આપને?
0: હમણાં તો 25-30 રૂપિયા નહીં તો 40-30 ઉપર ની 40 નીચે ચાલ્યા કરે એમ. આમ સૂતક વેચવા જાય સેલવાસ બાજુ તો 40 રૂપિયા, માર્કેટમાં લઈ જાય તો 25-30 રૂપિયા.
1: એટલે ખેડૂતો પર આધાર હોય કે એવો ક્યાં આપવા માંગે?
0: માર્કેટમાં અહીંયા જવાનું કે ત્યાં ટાઈમ આપણે ઘરે કામ કરવાનું હોય ને આ વેચાણ કરવા હોય તો પછી માર્કેટમાં લઈ જવા પડે. માર્કેટમાં પછી 5 રૂપિયા ઓછા મળે તો કઈ નહીં પણ તાપી આવે એટલે આખો દિવસ બગડે નહીં એમ.
1: તો આ ખેતી સાથે બીજા કોઈ કાર્યમાં જોડાયેલા ખરા?
0: ખેતી સાથે તો આપણે ચોમાસામાં તો ભાત કર્યા.
1: પશુપાલન કે એવું કઈ?
0: પશુપાલન નહીં મળે, પશુપાલન હતું પણ તેમાં પશુપાલનમાં છે ને વધારે મહેનત વધારે પડે. પછી પશુપાલન કરવામાં તો પછી શાકભાજીમાં વધારે ધ્યાન આપવાની એમ.
1: તો આ આપને વેલાવાળા જ પાકોમાં કે અનાજ વર્ગના પણ પાકો ચોમાસા દરમિયાન આપ કરો છો?
0: હવે 12 માસ ખેતી કરીએ, ચોમાસામાં શાકભાજી કરીએ, ચોમાસામાં આ ગલકા કરીએ, કાકડી કરીએ, પછી આ ભાત કરીએ, કારેલા, દૂધી, ચાલો બધું રોટેશન. હમણાં દૂધી રોપે ને ચોમાસામાં દૂધી વરસાદ પડતામાં બધું ભાવ સારું મળે એમ.
1: એટલે એ પ્રકારનું પાકોનું આયોજન પ્રમાણે કરીને આપ કરો છો?
0: જે પ્રકારે જેનું ક્યારે ડિમાન્ડ છે ક્યારે ભાવ તે હિસાબે આપણે બધું કરવા પડે એમ.
1: તો ધાકુભાઈ આપના પરિવારમાં કેટલા સભ્યો છે એના વિશે આપ માહિતી આપશો?
0: અમારે પરિવારમાં તો 6 જણ છે.
1: ધાકુભાઈ આપે અમારા મિત્રોને આ વેલાવાળા પાકોમાં કાકડીની સાથે ગલકાનું વાવેતર અને કાળજી એ વિશેની જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
0: ખૂબ ખૂબ આભાર.
2: મિત્રો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વેલાવાળા પાકોમાં ગલકાનું વાવેતર અને કાળજી એ વિશે ધાકુભાઈ થોરાટની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર અનુરાધા પૌડવાલ અને મનહર ઉદાસના સ્વરમાં ભજન. અને હવે સાંભળીએ ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરમાં ભજન.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરને. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ દીવ તેમજ દાદરાનગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કિસાન મિત્રો માટેનો કાર્યક્રમ કિસાન વાણી. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. યુવાણી કાર્યક્રમનું પ્રસારણ થશે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડા જ સમયમાં.

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શું તમે તૈયારી કરી છે? હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

આશા ભોંસલેના સ્વરમાં ગવાયેલા ગીત સાથે આજનો બિન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગોરખની રચના ગોવિંદ રાજાના સ્વરમાં. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. ગુજરાતી સમાચારનું પ્રસારણ થશે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડા જ સમયમાં.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકના કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. યુપીએસસીએ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે અને ભારતીય ખેલાડી જેસ્મિન લેમ્બોરિયા મુકેબાજીમાં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે આ 5 દિવસની સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
1: અમદાવાદનો એક્કા એરીના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશિપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર સુધીની 6 વય જૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ સાથે વાતચીત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી અને ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ અને ઓટોમોબાઈલ સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધ્યા. વાતચીત પછી મીડિયાને સંબોધતા સચિવ પૂર્વ રુદ્રેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે આજની ચર્ચા બંને દેશો વચ્ચે ઉર્જા ભાગીદારી બનાવવા પર કેન્દ્રિત હતી, કારણ કે વેન્ઝુએલાના ઉર્જા ક્ષેત્ર મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.
2: આર્થિક સહયોગ કો સિર્ફ ઉર્જા ક્ષેત્ર તક સીમિત ના રખકર ખનન, પશુપાલન, પરિવહન, કૃષિ ઉપકરણ, ઓટોમોબાઈલ ઓર દવા ઉદ્યોગ જૈસે ક્ષેત્રો તક વિસ્તારિત કરને પર ચર્ચા હુઈ. ચર્ચા કા ઉદ્દેશ્ય એસે અવસર ઓર તરીકે તલાશના હૈ જિનસે ભારતીય કંપનિયા વેનેઝુએલા કે બજાર મે સફળતાપૂર્વક અપના કારોબાર બઢા સકે.
0: વાતચીત દરમિયાન નેતાઓએ

0: પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. બંને પક્ષોએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને વૈશ્વિક દક્ષિણના હિતોને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે પૂર્વોત્તરમાં હિંસાના યુગનો અંત લાવ્યો છે અને આ પ્રદેશને સંઘર્ષના કેન્દ્રમાંથી તકોના કેન્દ્રમાં પરિવર્તિત કર્યો છે. પૂર્વોત્તર પરિષદના 73મા પૂર્ણ સત્રમાં હાજરી આપ્યા બાદ આજે સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તર પરિષદ પ્રદેશના વિકાસ માટે એક વ્યૂહાત્મક આયોજન સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે, લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહી છે અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. સત્રમાં હાજરી આપનારા પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે બધા નેતાઓ મજબૂત અને વધુ સમૃદ્ધ પૂર્વોત્તર બનાવવાના તેમના સંકલ્પમાં એક થયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે ફિલ્ડ કમાન્ડરોની નાણાકીય શક્તિઓને બમણી કરવાને મંજૂરી આપી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાં 1,25,000 કરોડ રૂપિયાથી વધુની ખરીદીને સરળ બનાવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય શક્તિઓમાં 100% સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં બમણાથી પણ વધુ. મંત્રાલયે જણાવ્યું હતું કે આનાથી ફિલ્ડ કમાન્ડરોની કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સૂચિત સુધારેલા સંરક્ષણ પ્રાપ્તિ માર્ગદર્શિકા સાથે જોડાયેલા નાણાકીય સત્તાઓનું હાલનું સુધારેલું પ્રતિનિધિમંડળ સંરક્ષણ ખરીદીને વેગ આપશે અને સંરક્ષણ દળોને સંસાધનોની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. સ્ટીલ મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે દેશના સ્ટીલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ ચાલુ રાખી છે. મંત્રાલય અનુસાર મે મહિનામાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 2.9% વધીને 14.2 મિલિયન ટન થયું છે. ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ 9% વધીને 14.3 મિલિયન ટન થયો છે. વેપાર ક્ષેત્રમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. મે મહિનામાં સ્ટીલની આયાત પાછલા વર્ષ કરતાં 62.5% વધુ હતી. નિકાસમાં પણ આશરે 30%નો વધારો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતનો સ્ટીલ ઉદ્યોગ આગળ જતા મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારી ઇમારતો પર છત પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી જોશીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે 80% લક્ષ્ય પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં 53,000થી વધુ સરકારી ઇમારતો પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 855 મેગાવોટ છે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે ભારતે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે અને બિન અશ્મિભૂત ઇંધણ ઉત્પાદન ક્ષમતાના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી જોશીએ વોટ્સએપ ચેટબોટ સંતોષ અને પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાનો લોગો પણ લોન્ચ કર્યો હતો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી NRFના સહયોગથી વિકસાવવામાં આવેલા એક નવા ડિજિટલ પોર્ટલની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતના સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. તમામ વિજ્ઞાન મંત્રાલયોની સંયુક્ત સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ પોર્ટલ સંશોધકો, વિદ્યાર્થીઓ અને નવીનતાઓને પેટન્ટ ફાઇલિંગ, સંશોધન પેપર લેખન અને વૈજ્ઞાનિક લેખનમાં તાલીમ અને સહાય પૂરી પાડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નવી દિલ્હીમાં મારુતિ સુઝુકી દ્વારા ભારતનું પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર વાન લોન્ચ કર્યું. ફ્લેક્સ ફ્યુઅલ વાનો E20થી E100 સુધીના ઇથેનોલ પેટ્રોલ મિશ્રણોની શ્રેણી પર કાર્ય કરી શકે છે. લોન્ચ સમયે બોલતા મંત્રીએ કહ્યું કે પેસેન્જર વાહન સેગમેન્ટમાં ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજીનો પ્રવેશ ફક્ત ઉત્પાદન લોન્ચ નથી, પરંતુ દેશના ઉર્જા સંક્રમણમાં એક નવી પ્રકરણની શરૂઆત છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. કમિશને તાજેતરમાં યોજાયેલી સિવિલ સર્વિસીસ પરીક્ષા અને ભારતીય વન સેવા પરીક્ષા 2026માં આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ પહેલ વિશે બોલતા UPSCના ચેરમેન ડોક્ટર અજયકુમારે જણાવ્યું હતું કે નકલમુક્ત પરીક્ષાઓ સુનિશ્ચિત કરવા માટે કમિશન દ્વારા લેવામાં આવેલું આ એક નવું પગલું છે. સર્વોચ્ચ અદાલતે અદાલતમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા અંગેનો મુસદ્દો બહાર પાડ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ ન્યાયિક પરિણામ ફક્ત એઆઈ જનરેટેડ વિશ્લેષણ અથવા અલ્ગોરિધમ નિર્ણય લેવા પર આધારિત ન હોઈ શકે. આ મહિનાની 20મી તારીખ સુધી જાહેર ટિપ્પણીઓ આમંત્રિત કરવામાં આવી છે. સરકારે આજે વર્ષ 2026 માટે 29માં રાષ્ટ્રીય ઈ ગવર્નર્સ પુરસ્કારોની જાહેરાત કરી છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારાઓ કુલ 17 પુરસ્કારો આપવામાં આવશે. આમાં 10 સુવર્ણ એવોર્ડ, 6 રજત એવોર્ડ અને 1 જ્યુરી એવોર્ડનો સમાવેશ થાય છે. ભારતે તાજેતરની વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગમાં પોતાની મજબૂત હાજરી જાળવી રાખી છે. જેસ્મિન લેમ્બોરિયા મહિલા 57 કિલોગ્રામ વર્ગમાં વિશ્વ નંબર 1 પર પહોંચી ગયા છે, જ્યારે એશિયન ચેમ્પિયનશીપમાં પ્રિયા ધંદાસ 60 કિગ્રાસ વર્ગમાં અને વિશ્વનાથ સુરેશ 50 કિગ્રા વર્ગમાં પોતપોતાની શ્રેણીમાં ટોચમાં 3માં સ્થાન મેળવ્યું છે. ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી એમઆર અર્જુન અને હરિહરન અમસા કોરોનન જકાર્તામાં પુરૂષ મિશ્વ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડી આજે મલેશિયન જોડી એરોન તાઈ અને કાંગ ખાઈ જિંગને 16-21, 21-15 અને 21-19થી હરાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકમાં કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. અને ભારતીય ખેલાડી જેસ્મિન લેમ્બોરિયા મુક્કેબાજીમાં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. સાંભળીએ આ સંદેશ.
2: ઇતિહાસ કા સ્વર્ણિમ ક્ષણ, વિકાસ કા ભવ્ય ઉત્સવ.
3: 5 જૂન 2026 સંઘ પ્રદેશ દાદરા એવમ નગર હવેલી તથા દમન એવમ દીવ કરને જા રહા હૈ એક નયે યુગ કા સ્વાગત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કા હાર્દિક અભિનંદન. હાર્દિક સ્વાગત, સ્વાગત, સ્વાગત.
2: ગૌરવ કા વિષય, પિછલે એક દશક મેં સંઘ પ્રદેશ કી યે હોગી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કી 8વી ઐતિહાસિક યાત્રા.
3: જન જન કે વિશ્વાસ કા પ્રતીક, વિકાસ કે સંકલ્પ કા નયા અધ્યાય.
2: માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ જી કી ગરિમામયી ઉપસ્થિતિ મેં
3: લગભગ 3,000 કરોડ રૂપે કી વિકાસ પરિયોજનાઓ કા લોકાર્પણ એવમ શિલાન્યાસ.
2: નમો હોસ્પિટલ, નમો એરપોર્ટ, આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર ઓર અનેક જન કલ્યાણકારી પરિયોજનાએ
3: વિકસિત ભારત કી ઓર તેજી સે બઢતા હમારા સંઘ પ્રદેશ.
2: આઈએ ઇસ ઐતિહાસિક અવસર કે સાક્ષી બને.
3: દિનાંક 5 જૂન 2026, સમય શામ 5 બજે સે, સ્થાન સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ નાની દમન. આપ સભી નાગરિકો સે અનુરોધ હૈ કી અધિક સે અધિક સંખ્યા મેં ઉપસ્થિત હોકર ઇસ ગૌરવપૂર્ણ કાર્યક્રમ કો સફલ બનાએ.
2: 5 જૂન 2026 વિકાસ કા મહાપર્વ, જન જન કા ઉત્સવ, સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ નાની દમણ, શામ 5 બજે સે.
3: નયા ભારત, વિકસિત ભારત.
1: મિત્રો, હવે રજૂ કરીએ છીએ દિવાળી બેન ભીલ તથા સાથીઓના સ્વરમાં આ ભક્તિ રચના.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા દિવાળીબેન ભીલ તથા સાથીઓના સ્વરમાં ભક્તિરચના. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે રજૂ કરીએ છીએ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી આવતીકાલે સુરત અને દમણના પ્રવાસે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. અને રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
2: इस प्रस्ताव को समर्थन किया. साथियों, योगासन स्पोर्ट्स का एक और पक्ष है. हम जानते हैं कि हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે આ 5 દિવસની સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
3: અમદાવાદનો એકા એરીના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશિપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર્સ સુધીની 6 વય જૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ.

0: સંબોધશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીની ECICની હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથકના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે, તેમજ નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. સાંજે શ્રી મોદી દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, માળખાકીય સુવિધા અને જનકલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રની પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે અંદાજે 885 કરોડ રૂપિયાની 4 પરિયોજનાનું પણ ખાતમુહૂર્ત કરશે અને જાહેરસભા સંબોધશે. શ્રી મોદી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 અને 7ને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હાઈસ્પીડ પરિવહન, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને આર્થિક કનેક્ટિવિટી વધશે. ચૈતાલી જોશી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે. ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે, તેમજ 11 તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે, જ્યારે 18 તારીખે મતદાન અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, નરહરી અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલની આગામી 21 જૂને મુદત પૂર્ણ થઈ રહી છે, તેને કારણે 4 બેઠક ખાલી થશે. રાજ્યભરમાં પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ કરી છે. નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગેરકાયદે ઘૂસણખોરીનો એક જ જવાબ એ રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે. સત્તાવાર યાદી મુજબ બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6,200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. આગામી સમયમાં આ ઓપરેશન હેઠળ રાજ્યના તમામ ક્ષેત્ર અને ચારેય વિસ્તારમાં યથાવત રહેશે, તેમજ ગેરકાયદે રહેતા દરેક લોકોને શોધીને રિપોર્ટ એટલે કે પરત મોકલાશે. મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વોર્ડ, અગ્નિસુરક્ષા ખંડ અને દવાઓના જથ્થા સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. સાથે તેમણે દર્દીઓ સાથે સંવાદ કરી સારવારની ગુણવત્તા અને સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યો.
2: જિલ્લાના વિવિધ પેશન્ટ્સ અહીંયા આવે છે અને વિવિધ સમસ્યાઓ સાથે આવે છે, એમના સાથે પણ વાર્તાલાપ કરીને એમના જે ઇશ્યુઝ છે જાણવાના પ્રયત્નો કર્યા. જે સિવિલની ટીમ છે બધા જ ખૂબ કન્સ્ટ્રેન્ટ્સના વચ્ચે કામ કરી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ છે, છતાં એ પોતાનું બેસ્ટ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. હજુ પણ ઇમ્પ્રુવમેન્ટની અમુક જગ્યાએ આવશ્યકતાઓ છે, જેના માટે અમુક સૂચનો કરવામાં આવ્યા છે. ધીમે ધીમે સર્વિસીસનું સ્તર વધે એના માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પોલીસની કચ્છ સરહદ રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જની રચના કરવામાં આવી છે, જ્યારે તેનું મુખ્ય મથક પાલનપુર રહેશે. વિશાળ બહુલોકી વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાને રાખીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય કરાયો છે. તે મુજબ બનાસકાંઠા, પાલનપુર, પાટણ અને વાવથરા જિલ્લાઓને અલગ કરી આ રેન્જ બનાવાઈ છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત રાજ્યને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ યોજના અંતર્ગત નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ, સૌથી વધુ રૂપટોપ સોલાર સ્થાપનાઓનું કમિશનિંગ, ડિસ્કોમ દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ, સૌથી વધુ વેન્ડર નોંધણી સહિતની શ્રેણીઓમાં મંથ ઓફ સોલાર મે 2026 હેઠળ ગુજરાતને આ પુરસ્કાર અપાયો. સાથે જ બી શ્રેણીના રાજ્યોની ચારેય શ્રેણીમાં પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનામાં 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે આ પુરસ્કારો એનાયત કરાયા. ગુજરાત વતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના નિદેશક શાલિની અગ્રવાલે આ પુરસ્કારો સ્વીકાર્યા. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે. દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા પણ નહીવત છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે આગામી સમયમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.
3: अहमदाबाद के लिए मेनली स्काई रहेगा, जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है. हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा, उसके साथ मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है. और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. अधिकतम तापमान का स्थिति रहेगा सप्ताह में 7 दिन में कोई बड़ा बदलाव नहीं रहेगा अधिकतम तापमान में. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पवन चलने का स्थिति रहेगा.
1: Right. રાજ્યમાં આગામી 7 તારીખે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની સંયુક્ત

0: પ્રાથમિક પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સંવેદનશીલ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે લિફ્ટ, ભોંયતળિયે બેઠક, વ્હીલચેર અને દિવ્યાંગ મિત્રો જેવી સુવિધા અપાશે. ઉલ્લેખનીય છે કે સવારે 11 થી 12 વાગ્યા સુધી યોજાનારી પરીક્ષા માટે 826 દિવ્યાંગ સહિત કુલ 75,487 ઉમેદવાર નોંધાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી આવતીકાલે સુરત અને દમણના પ્રવાસે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
1: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ વિવિધ ભારતીનું પ્રસારણ.
2: સંગીત સરિતા સિર્ફ વિવિધ ભારતી પર.
3: आप सुन रहे हैं विविध भारती, देश की सुनहरी धड़कन. कुछ ही पलों में आप सुनेंगे कार्यक्रम चित्रलोक.

આજની પ્રસારણ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 આ જ ફ્રીક્વન્સી પર ફરી મુલાકાત થશે. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.